સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. હવે થોડી જ વારમાં સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ દાસી જીવણના આ ભજનથી. ગાયક કલાકાર છે હેમંત ચૌહાણ.

કાજી મોહમ્મદ શાહની આ ભક્તિ રચના આપે સાંભળી જગમલ બારોટના સ્વરે ગવાયેલ. મિત્રો, સમય અત્યારે સવારના 6:23 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ સુખરામના આ અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે શ્રી રામચરિત માનસ ગાન.

રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર શ્રીકાંત પારગોંકર અને વાણી જયરામ. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

0: હમણાં જ આપ શ્રી રામચરિતમાનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પારગોંકર અને વાણી જયરામ. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે સમય. લેખન મનીષા ડામોર.

જીવનનો સૌથી મોટો ગુરુ સમય હોય છે, કારણ કે જે સમય શીખવે છે એ કોઈ શીખવાડી નથી શકતું. શ્રોતા મિત્રો, સમય એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વનો ઘટક છે. આપણે ઘણું બધું સમય માટે પુસ્તકોમાં વાંચ્યું છે, ઘણી બધી જગ્યાએ વાતચીતમાં પણ સમયનો ઉલ્લેખ સાંભળીએ છીએ, અને સમયને લઈને ઘણી બધી કહેવતો પણ છે, જેમ કે જે સમયને સાચવે છે સમય એને સાચવે છે. સમયના મૂલ્યને સમજાવતી આ કહેવતમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે સમય મુઠ્ઠીમાં પકડેલી રેતની જેમ સરકી જતા વાર નથી કરતો. યોગ્ય સમયે યોગ્ય કામ પૂરું જ કરી લેવું જોઈએ. જેમ કે અભ્યાસના સમયે શાળાકાળમાં કે કોલેજકાળમાં જે સમય અભ્યાસ માટે મળ્યો હોય તે સમયમાં માત્ર અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અન્ય પ્રવૃત્તિઓ તરફ લગીર પણ ધ્યાન આપવું જોઈએ નહીં. જો અભ્યાસકાળ સાચવશો તો જીવનનો આવનાર સમય તમારા માટે સોનેરી સૂરજ લઈને આવશે.

ઘણી વાર આપણે એવું પણ સાંભળવામાં આવે છે કે મારો સમય નથી સારો ચાલી રહ્યો. મિત્રો, સમયને સારો અથવા ખરાબ વ્યક્તિ પોતાના કર્મોથી બનાવે છે. સમય ક્યારેય સારો કે ખરાબ પોતે નથી હોતો, એને સારો કે ખરાબ આપણે જ બનાવીએ છીએ. સમયની કદર કરી સખત મહેનત કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય સમય ખરાબ નથી આવતો. પ્રતિકૂળ પરિસ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો જીવનમાં આવ્યા જ કરવાના, પણ આ પરિસ્થિતિ આ સંજોગોમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જોઈએ, નહીં કે સમયને દોષ આપવો જોઈએ. આપણા જીવનને, આપણા સમયને

સુંદર અને યાદગાર બનાવવો આપણા હાથમાં છે. સમયનું વેડફાટ એ હાથે કરીને જીવનને નિરર્થક બનાવવા જેવું છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર, શું થયું, શું કર્યું એ બધું ભૂલી જાઓ અને સમયનો સદુપયોગ કરી જીવનને સુંદર બનાવો. આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7 વાગે અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. આઠ વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 10 વાગે રજૂ કરવામાં આવશે ગુજરાતી વાર્તાલાપ. આજનો વિષય છે ડિજિટલ યુગમાં ડિજિટલ ડિટોક્સની આવશ્યકતા. વક્તા છે રંજનબેન તિવારી. આ કાર્યક્રમના સમાપન બાદ એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આજની ફિલ્મનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ. 10:30 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ મુંબઈ કેન્દ્ર પરથી. 5:30 રજૂ કરવામાં આવશે પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે. આજના કાર્યક્રમનો વિષય છે હાલની પરિસ્થિતિમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન કરીએ. આ વિષયને આવરી લઈ ડૉક્ટર GK ભાભોરની વિપુલ પુરોહિતે લીધેલી મુલાકાત રજૂ કરવામાં આવશે.

સાંજે 6:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. 7:10 સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. સાત વાગીને 45 મિનિટથી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. રાત્રિના 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળશો. 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર અપાશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રીલે સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવતા રાજ્યભરમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ પરિવારે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ શિહોરના મુક્તેશ્વર મંદિર ખાતે આયોજિત મહાઆરતીમાં નીમુબેન બાંભણીયાએ હાજરી આપી દેશના સુખ સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપે શહેરના જુદા જુદા સ્થળે આવેલ મહાપુરૂષોની પ્રતિમાની સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ અને દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે. અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને માં જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી માં જગતજનની અંબે માને પ્રાર્થના.
0: અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા. યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સાથે જ રાત્રિના સમયે મોડાસાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહાઆરતી યોજાઈ. વધુમાં ધારાસભ્ય ભીખુસી પરમારે આ મુજબ જણાવ્યું હતું.
2: આ દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થયા, એના અનુસંધાનમાં મોદી સાહેબ આવનારા સમય માટે આ દેશની વધુ વધુ સેવા કરે અને એમની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા છે. અમે મોડાસા ખાતે સોમનાથ દાદાના મંદિરની અંદર મહાઆરતીનું આયોજન કરીને અમે સૌએ પરમાત્માની આરતી કરી છે અને એ
0: અમદાવાદમાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા અને પ્રધાનમંત્રીના વિકસિત ભારત @2047 અંતર્ગત વિકસિત ગુજરાત @2047 લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર ખાતે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પાટણ જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાતમુહૂર્ત કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર શહેરના રણમલ તળાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના 365 દિવસ ચાલતી આ આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને નિર્દેશ આપ્યા છે. મંત્રીએ જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા કે વિક્રેતા કે સંસ્થાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે લાયસન્સ રદ થવા સાથે જેલ અને દંડની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલ વિસ્તાર

0: ભાજપના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરાતા વહેલા પાણી છોડવાના નિર્દેશ પણ આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આવતીકાલ 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી સહિત 261 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
1: પ્લેન ક્રેશ કે બાદ પૂરા ગુજરાતમાં શોક કા વાતાવરણ હો ગયા હતા. બાદ આજ તક કોઈ ભૂલે નહીં. હમ સબ હૃદયપૂર્વક ઉસકો શ્રદ્ધાંજલિ દેતે જિન્હોને ઇસમેં જીવ ગુમાયા. હમારે વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી ભી વો પ્લેન હાદસે મેં દુઃખદ અવસાન હુઆ થા ઉસકો ભી હમ શ્રદ્ધાંજલિ દેતે.
0: ગુજરાતના 8 વરિષ્ઠ IPS અધિકારીઓ આજથી 2 દિવસ માટે પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ, થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર ગામની મુલાકાત લેશે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. અધિકારીઓ દૂરના સરહદી વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારીનો છે. આ પ્રવાસમાં સરહદી પેટ્રોલિંગનું નિરીક્ષણ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગામડાઓમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી સૂચના મુજબ આણંદ નજીકના મોગર ગામે અંબિકા ડેરી નામની ફર્મમાં મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર કરીને સપ્લાય કરતી ફેક્ટરીમાં આણંદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપો માર્યો. આ દરમિયાન શંકાસ્પદ 400 કિલો માવો તથા 100 કિલો પનીર ઉપરાંત અખાદ્ય કાચો માલ પણ મળી આવ્યો હતો. ગઈકાલે સવારે મુખ્યમંત્રી કાર્યાલય, કોર્પોરેશન તથા RSS ભવનમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. ધમકી બાદ બોમ્બ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહત અનુભવાઈ હતી. આ બોમ્બ થ્રેટની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ઇમેઇલ VPN દ્વારા કરવામાં આવ્યો હતો. ઇમેઇલનો રૂટ અમેરિકા હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય પોલીસ વડાએ સમાચાર સંસ્થાઓને લોકોને ગભરાવતા બોમ્બ થ્રેટના આવા સમાચારને વધારે હાઇલાઇટ ન કરવા વિનંતી કરી છે.
2: આ રિક્વેસ્ટ કરું છું કે કોઈ હોમ થ્રેટ ની મેલ આવે એને ખરેખર તો તમારે કોઈ ન્યૂઝ જ નહીં કરવું જોઈએ, તો લોકો પેનિક નહીં થાય. અને પછી આવા જે માણસ છે, જે બદમાશ કઈ બેસ્યા છે, એ લોકોને પ્રોત્સાહન નહીં મળે. કઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી દીધું. અને જેટલા પણ થ્રેટ આવે છે મીડિયામાં હાઇલાઇટ થાય, લોકો પેનિક થાય અને કઈ મળતું નથી, લોકો હેરાન નથી થાય. અને પેલું માણસ જે કઈ બેસ્યો છે એમાં પણ VPN યુઝ થયા છે અને US થી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આપ ભવિષ્યમાં બહુ હાઇલાઇટ નહીં કરવું.
0: અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઈવ યોજાય, જેમાં 1 થી વધુ ફરિયાદ નોંધાયેલ હોય તેવા 35 ખાતાધારકોનું વેરિફિકેશન કરાયું, જેમાં 15 આરોપી સામે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 54 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3: 15 અકાઉન્ટ એવા મળ્યા, અકાઉન્ટ ભાડા પેટે આપેલા છે, તો એ તો આ કામના ગુનેગાર જ છે. તમે તમારું અકાઉન્ટ ભાડું લઈને કોઈને વાપરવામાં આપી નહીં શકો. એક, ગુનાહિત કામ કરવા માટે તો કોઈ દિવસે નહીં આપી શકો. 2, જે 35 માંથી બાકીના 20 અકાઉન્ટ છે એ અમે હાલ વેરીફાય હજી કરીએ છીએ, પણ હાલ જે 15 અકાઉન્ટ હતા એમને અમને બહાર હતી, આરોપીની આઇડેન્ટિફિકેશન થયો હતો, એટલે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવું તાત્કાલિક રીતે જરૂરી હતું. એટલે આ ગઈકાલે 5 ગુના કુલ દિવસમાં અમે સાયબરના દાખલ કરેલા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ IPS અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ

તેમજ 400 કિલો માવો અને 100 કિલો પનીર જળવાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીત. મિત્રો, કાર્યક્રમ
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. KJIT

0: अवली आप 100% जॉब प्लेसमेंट नी गारंटी।
1: विजिट अवर वेबसाइट kgit.org टुडे।
2: छेल्ला 12 वर्ष थी अही विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी, अने हवे तो माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना प्रयासों थी देश नू ग्रोथ एंजिन गुजरात बनी रहू छे ग्रीन एनर्जी अने भविष्यनी आधुनिक टेक्नोलॉजी नू पावर हाउस। आवो आ विकास ना महायज्ञ ने वधु वेगवंतो बनावीए, विकसित भारत माटे विकसित गुजरात बनावीए। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना।
3: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लूथी बचो।
4: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞ

સ્વપ્નને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અનુરાધા પડવાલ, હરિહરન અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ અંતિમ ભક્તિરચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીના વિકસિત ભારત માટે ટીમ ઇન્ડિયા 2047ના વિઝનને અનુરૂપ આ વર્ષની બેઠકનો વિષય છે વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ 2047. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો આ બેઠકમાં ભાગ લેશે. તેઓ સમાવિષ્ટ માનવ વિકાસ માળખા પર ચર્ચા કરશે, જે 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે. મૂળભૂત માનવ મૂડી અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ, ઉત્પાદક રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને વિકેન્દ્રિત વિકાસ, આરોગ્ય, પોષણ અને સુખાકારી અને બધા માટે સમાનતા અને ગૌરવ સુનિશ્ચિત કરવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએ હંમેશા રાષ્ટ્રનો વિશ્વાસ મજબૂત કર્યો છે. શ્રી મોદી ગઈકાલે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 2014માં આશાનો ઉગતો સૂર્ય આજે નવા વિશ્વાસના કિરણમાં પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે પહેલીવાર દેશના લોકોએ જોયું કે જ્યારે સરકાર સાચા ઇરાદા સાથે ચલાવવામાં આવે છે ત્યારે વિકાસ પણ ઝડપી ગતિએ થાય છે.
2: ભારત કે લોકોને પહેલીવાર યે દેખા હૈ કે જબ સહી નિયત સે સરકાર ચલતી હૈ તો તેજ ગતિ સે વિકાસ ભી હોતા હૈ. એનડીએ સરકાર કે ઇન 12 વર્ષો મે 25 કરોડ સે જ્યાદા લોકો કા ગરીબી સે બહાર નિકલના યે દિખાતા હૈ કે હમારી નીતિયા સહી હૈ, હમારી દિશા સહી હૈ. યે સફળતા આ દેશ કે હર ઉસ વ્યક્તિ કો એક ભરોસા દેતી હૈ કે એક ને એક દિન ઉસકે સપને ભી પૂરે હોંગે.
1: અગાઉ એનડીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. સંમેલનમાં એનડીએના તમામ સાથી પક્ષોના અગ્રણી નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વિકસિત ભારત 2047 માટેના રોડમેપ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એનડીએ સંમેલનમાં 35 રાજકીય પક્ષોના 75 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા શ્રી નવીને કહ્યું કે એનડીએ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માન્યો. તેમણે દેશના 140 કરોડ લોકો માટે ગર્વની ક્ષણ બતાવી. શ્રી નવીને જણાવ્યું કે એનડીએ હાલમાં 22 વધુ રાજ્યોમાં સત્તામાં છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 75% આવરી લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ, જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના સંદેશાઓ બદલ આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીનો ઉષ્માભરીક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમના સંદેશા અંગે પ્રધાનમંત્રીએ ભારત અને મલેશિયા વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતા માટે તેમની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો પણ આભાર માન્યો છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સોફિયામાં બલ્ગેરિયાના પ્રધાનમંત્રી રૂમે

રાદેવ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને બલ્ગેરિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પરસ્પર સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં વેપાર, રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, એઆઈ, અવકાશ, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ડોક્ટર જયશંકરે સોફિયામાં રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયશંકર કુલતરંગા સંવાદની 14મી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ફિનલેન્ડ જશે.

0: જયશંકરે સોફિયામાં રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયશંકર કુલતરંગા સંવાદની 14મી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ફિનલેન્ડ જશે. ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કરી મુસાફરોની સલામતી વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પહેલનો હેતુ હાલની ફાયર સેફટી સિસ્ટમનું મૂલ્યાંકન કરવાનો અને મુસાફરોની સલામતી વધારવા અને રેલવે સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિટમાં સ્ટેશન બિલ્ડિંગ્સ, ઇલેક્ટ્રિકલ સાધનો, એર કન્ડિશન અને વેન્ટિલેશન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામન સાધનો સહિત તમામ મહત્વપૂર્ણ સલામતી માળખાને આવરી લેવાશે. રેલવે તેના નેટવર્કમાં સલામતી અને સુરક્ષાને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024 અને વર્ષ 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી. સંગીત નાટક અકાદમીની જનરલ કાઉન્સિલે સંગીત, નૃત્ય, નાટ્ય, લોક, આદિવાસી કલા અને કઠપૂતળી સહિત વિવિધ ક્ષેત્રોના 108 કલાકારોની અકાદમી પુરસ્કારો માટે પસંદગી કરી છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે 106 યુવા કલાકારોની પસંદગી કરાઈ છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ સેટેબલ ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 24 ભારતીય ક્રૂસભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા છે અને 3 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ રાહત અને બચાવ કામગીરીમાં ઓમાની અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ભારતે આ ક્ષેત્રમાં જહાજો પર હુમલાની સતત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલ વાટાઘાટો પૂર્ણ કરવા હાકલ કરી. યુક્રેને રશિયાની અંદર ઘણા લાંબા અંતરના હુમલા કર્યા, જેમાં લશ્કરી અને ઉર્જા પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેન રશિયા પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાઓમાં અનેક મહત્વપૂર્ણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જેમાં એક લશ્કરી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: यूक्रेन के राष्ट्रपति वोलोदिमीर ज़ेलेंस्की ने कहा कि हमलों में कई महत्वपूर्ण सुविधाओं को निशाना बनाया गया, जिसके बारे में उन्होंने दावा किया कि ये रूसी ड्रोन और मिसाइलों के लिए पुर्जे की आपूर्ति करता है. उन्होंने कहा कि यूक्रेन की सुरक्षा सेवा SBU ने रूस के व्लादिमीर क्षेत्र में 2 तेल अवसंरचना सुविधाओं को निशाना बनाया, जो अग्रिम पंक्ति से लगभग 700 किलोमीटर दूर है. रूस के रक्षा मंत्रालय ने कहा कि उसके वायु रक्षा तंत्र ने रात भर में 326 यूक्रेनी ड्रोन માર ગિરાએ. સમાચાર કક્ષ સે પ્રશાંત કુમાર.
0: વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે, જે 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં 4 ટીમોના 12 જૂથ હશે. હવે દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો આપમેળે નોકઆઉટ તબક્કામાં વધશે. ફાઇનલ 19 જુલાઈના રોજ યોજાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં પીએમ મોદીના શાસનના 12 વર્ષ, ફિફા વર્લ્ડ કપ, ઈરાન અંગે ટ્રમ્પના નિવેદનને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. દિવ્ય ભાસ્કર લખે છે, કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક દેશની હિન્દુ વસ્તી પર લગાવ્યું, પીએમ મોદી. નવ ગુજરાત સમય લખે છે, નરેન્દ્ર @4399 સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પીએમ. સંદેશની હેડલાઇન છે, ફિફા ફૂટબોલ મહાકંપનો આજથી 3 દેશોમાં પ્રારંભ. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને ડીલમાં મોડું કર્યું, હવે કિંમત ચૂકવવા તૈયાર રહે ટ્રમ્પ. સ્થાનિક સમાચારોમાં મેટા ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર જામનગરમાં ખોલશે. CMO સંકારેલે AMC હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇમેલ સહિતના સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. भारतीय रेलवे स्टेशनों

0: પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.

કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ ગદર ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે ઉત્તમ સિંઘે.

0: શ્રોતા મિત્રો, સમય અત્યારે સવારના 8:42 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ ફિદા ફિલ્મનું ગીત, જેને સંગીત આપ્યું છે અનુ મલિકે. ગીતકાર છે સમીર.

0: મિત્ર, અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: ચિત્રલોક કાર્યક્રમ કે બાકી ગાને ઇસ અંતરાલ કે બાદ.

0: सुनना न भूलें प्रतिदिन सुबह और शाम 6:45 पर विविध भारती का कार्यक्रम संगीत सरिता।
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપ. વિષય છે ડિજિટલ યુગમાં ડિજિટલ ડિટોક્સની આવશ્યકતા. વક્તા છે રંજનબેન તિવારી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે. તે છે મોબાઈલ ફોન. સવારે ઉઠતાની સાથે જ હાથ જેની શોધ કરે છે અને રાતે સૂતા પહેલા જેની છેલ્લી ઝલક આપણે જોઈએ છીએ તે છે મોબાઈલ ફોન. એક જમાનો હતો જ્યારે ફોન ઘરના ખૂણામાં વાયરથી જોડાયેલો રહેતો. આજે આખું વિશ્વ આપણી હથેળીમાં છે. ટેકનોલોજી પોતે ક્યારે સારી કે ખરાબ નથી હોતી, તેનો ઉપયોગ તેને વરદાન કે શ્રાપ બનાવે છે. જો આપણે જોઈએ મોબાઈલના ફાયદા વિશે, તો પહેલાના સમયમાં એક યંત્ર પહોંચતા દિવસો લાગતા. આજે સેકન્ડોમાં દુનિયાના કોઈ પણ ખૂણે વિડીયો કોલ દ્વારા આપણે રૂબરૂ વાત કરી શકીએ છીએ. 21મી સદીના આ વિજ્ઞાનના યુગમાં જો કોઈ સૌથી ક્રાંતિકારી શોધ હોય તો તે છે મોબાઈલ. પણ શું આપણે ક્યારેક વિચાર્યું છે કે આ નાનકડું યંત્ર આપણને

જોડી રહ્યું છે કે પછી અપનોથી દૂર કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે મોબાઈલ એક ચાલતી ફરતી લાઇબ્રેરી છે. કોઈ પણ વિષય શીખવા હોય, ગૂગલ કે યુટ્યુબ પર બધું જ ઉપલબ્ધ છે. તમે રસોઈ, ટેકનોલોજી કે કોઈ પણ માહિતી ઘરે બેઠા મેળવી શકો છો. તો મિત્રો, શું આપ જાણો છો કે મોબાઈલની શોધ કોણે, ક્યારે અને કેવી રીતે કરી? તો આજે આપણે આ ચર્ચામાં મોબાઈલ વિશે માહિતી મેળવીશું. મોબાઈલ ફોનની શોધ માર્ટિન કૂપર નામના અમેરિકન એન્જિનિયરે કરી. તારીખ 3 એપ્રિલ 1973 રોજ તેમણે વિશ્વનો પહેલો મોબાઈલ કોલ કર્યો હતો. ઈસવીસન 1922 વિશ્વનો પહેલો SMS મોકલવામાં આવ્યો. 1997 પહેલો કેમેરાવાળો ફોન આવ્યો. 2007 પહેલો આઈફોન લોન્ચ થયો, જેણે મોબાઈલને સાચો સ્માર્ટફોન બનાવ્યો. બીજી વખત જોઈએ તો બેન્કિંગ અને વહીવટ વિશે ચર્ચા કરીએ તો હવે બેંકમાં લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. લાઇટ બિલ હોય, ગેસ બિલ હોય કે શોપિંગ, બધું જ ડિજિટલ પેમેન્ટથી શક્ય બન્યું છે. આખી દુનિયાના અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. પહેલાના સમયમાં ફોટો પાડવા માટે કેમેરો, રસ્તો શોધવા માટે નકશા, ટોર્ચ, કેલ્ક્યુલેટર અને રેકોર્ડર અલગ રાખવા પડતા. આજે આ બધું જ તમારા ગજવામાં છે. તમે ચાલતા ચાલતા આખું બિઝનેસ મેનેજ કરી શકો છો. મોબાઈલ દ્વારા ગ્લોબલ લર્નિંગ પણ શક્ય છે. તમે નવી ભાષાઓ અથવા કોઈ નવું કૌશલ્ય સાવ મફતમાં શીખી શકો છો. સામાન્ય માણસ પણ આજે રીલ્સ કે યુટ્યુબ દ્વારા પોતાની ટેલેન્ટ આખી દુનિયાને બતાવી શકે છે. ઘરે બેઠા લાખો કમાઈ શકે છે. તે સિવાય મોબાઈલ દ્વારા રોજગારીની તકો પણ સરળતાથી મળી શકે છે. સોશિયલ મીડિયા અને એપ્લિકેશન દ્વારા લાખો લોકો આજે ઘરે બેઠા કમાણી કરી રહ્યા છે. નાના વેપારીઓ પોતાનો માલ ઓનલાઈન વેચી રહ્યા છે. રોકડ વ્યવહારને બદલે UPI, જીપે, ફોનપેથી પેમેન્ટ લેવું એ ખૂબ સરળ બન્યું છે. આનાથી વેપારીઓને હિસાબ રાખવામાં પણ સરળતા રહે છે. ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી શકાય છે. ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરી શકાય છે, જેનાથી વિશ્વાસ વધે છે. બ્લોગિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા નવા વ્યાપારી ક્ષેત્રો ખુલ્યા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચર મોબાઈલ વગર અશક્ય હતું. કોઈ અકસ્માત કે મુશ્કેલીના સમયે પોલીસ, એમ્બ્યુલન્સ કે પરિવારને તરત જ જાણ કરી શકાય છે. આજની આ ફાસ્ટ અને બિઝી રૂટીનમાં મોબાઈલ આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. ફિલ્મો, ગીતો અને રમતો માટે મોબાઈલ એ સૌથી મોટું મનોરંજનનું સંસાધન છે. જેમ એક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ મોબાઈલના ફાયદા સાથે બીજી બાજુ નુકસાન પણ થાય છે. મોબાઈલને સ્વાસ્થ્ય પર અસર જોઈએ તો સતત સ્ક્રીન સામે જોવાથી આંખોના નંબર આવવા, ડોકની તકલીફ એટલે કે ટેક્સ નેક સિન્ડ્રોમ અને ઊંઘ ન આવી જેવી બીમારીઓ વધી છે. સમયનો બગાડ પણ થાય છે. રીલ્સ અને શોર્ટ્સ જોવામાં કલાકો ક્યાંય નીકળી જાય છે તેની ખબર પણ રહેતી નથી. જે સમય આપણે પરિવાર કે કરિયરને આપી શકતા નથી તે મોબાઈલ છીનવી રહ્યું છે. વધુ પડતા મોબાઈલના ઉપયોગથી સામાજિક અંતર પણ વધી રહ્યું છે. એક જ ઘરમાં 4 સભ્યો બેઠા હોય તો પણ ચારેય પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. રૂબરૂ સંવાદ તો ઘટી જ ગયો છે. ઓનલાઈન ફ્રોડ, હેકિંગ અને ડેટા ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. વેપારી ડેટા ચોરી થવાનું જોખમ હંમેશા રહે છે. જો ફોન હેક થાય તો બેંક ડિટેલ્સ અને ગ્રાહકોની અંગત માહિતી પણ લીક થઈ શકે છે, જે મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. મોબાઈલ પર દરેક વસ્તુ ઓનલાઈન મળતી હોવાથી સ્થાનિક નાના દુકાનદારો માટે ટકી રહેવું એ મુશ્કેલ બની ગયું છે. જો ઇન્ટરનેટ બંધ થાય અથવા એપમાં કોઈ ખામી આવે તો આખો વ્યાપાર ઠપ થઈ જાય છે. વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ પર ઘણીવાર અધૂરી કે ખોટી માહિતી ઝડપથી ફેલાય છે, જે સમાજમાં ગેરસમજ પેદા કરે છે.

છે. નાની ઉંમરે બાળકો મોબાઈલના એડિક્શનનો શિકાર બની રહ્યા છે, જેનાથી તેમની એકાગ્રતા અને શારીરિક રમતગમતમાં પણ ઘટાડો થયો છે. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ આપણા ફોટાને લાઇક કરે છે ત્યારે મગજમાં ડોયામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે આપણને ખુશી આપે છે. અને આ જ કારણે આપણે વારંવાર ફોન ચેક કરીએ છીએ, જે એક પ્રકારનો નશો બની જાય છે. વેપારી દ્રષ્ટિકોણે જોઈએ તો મોબાઈલ એક બેધારી તલવાર છે. જો તેનો સ્માર્ટલી ઉપયોગ કરવામાં આવે તો તે તમારા બિઝનેસને આસમાને પહોંચાડી શકે છે, પણ જો સુરક્ષા અને શિસ્ત પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો તે આર્થિક પાયમાલીનું કારણ પણ બની શકે છે. એમ કહી શકાય કે મિત્રો, મોબાઈલ પોતે ખરાબ નથી, પણ આપણો તેના પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે કે તે આપણને શું આપશે. જો આપણે તેનો ઉપયોગ જ્ઞાન મેળવવા અને કામ કરવા માટે કરીશું તો તે આશીર્વાદ છે, પણ જો આપણે તેના ગુલામ બની જઈશું તો તે ચોક્કસપણે અભિશાપ સાબિત થશે. નિર્ણય લેવાની શક્તિમાં પણ ઘટાડો થાય છે. આપણી પોતાની યાદશક્તિ અને કુદરતી નિર્ણય લેવાની ક્ષમતા ઘટતી જાય છે. ફોનમાંથી નીકળતી વાદળી લાઇટ એ તમારા મેલાટોનિન હોર્મોન્સને રોકે છે, જે તમારી ઊંઘની ગુણવત્તાને બગાડે છે. હવે ફોન ફક્ત સ્માર્ટ નથી રહ્યા, પણ ઇન્ટેલિજન્ટ પણ બની રહ્યા છે. સ્માર્ટફોન તમારી વાતચીતનું લાઈવ ટ્રાન્સલેશન કરી શકે, ફોટામાંથી ન જોઈતી વસ્તુઓ હટાવી શકે અને લાંબા આર્ટિકલ્સનો સારાંશ બનાવી આપી શકે. લેટેસ્ટ ફોન કેવા હોય છે? તો 2026ના લેટેસ્ટ પ્રીમિયમ ફોન્સમાં હવે એવી ફીચર છે કે જો તમે પહાડોમાં કે જંગલોમાં હો જ્યાં કોઈ ટાવર નથી તો પણ તમારો ફોન સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ મેસેજ કે કોલ કરી શકશે. નેટવર્ક વગરનો મોબાઈલ હવે ભૂતકાળ બની જશે. જ્યારે તમે મોબાઈલ પર વાત કરો છો ત્યારે ફોનનો માઇક્રોફોન તમારા અવાજને પકડીને તેને ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે. તમારા ફોનમાં એક નાનું એન્ટેના હોય છે, તેના દ્વારા તરંગો પ્રકાશની ગતિએ મુસાફરી કરે છે. તમારા ફોન જે વિસ્તારમાં હોય ત્યાંના સૌથી નજીકના સેલ ટાવર સાથે તે જોડાયેલા હોય છે, આથી જ તેને સેલ્યુલર ફોન કહેવામાં આવે છે. જો તમે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ સાચી દિશામાં કરવા માંગતા હો તો દિવસમાં માત્ર 2 કલાક નો ફોન ઝોન નક્કી કરો. આનાથી તમારું મગજ ફરીથી રિચાર્જ થશે અને તમે મોબાઈલના ગુલામ બનવાને બદલે તેના સાચા માલિક બનશો. ફોનને હંમેશા લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ પર રાખવા, બેટરી લાઈફ વધારવા માટે જરૂર વગરના નોટિફિકેશન બંધ રાખવા, અજાણ્યા વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવું, આખી રાત ફોન ચાર્જમાં ન રાખવો જોઈએ, તેનાથી બેટરી ફૂલી જવાની શક્યતા રહે છે, ફોનનું સ્ટોરેજ હંમેશા 10-20% ખાલી રાખવું જેથી ફોન હેંગ ન થાય, રાત્રે ફોન વાપરતી વખતે નાઇટ મોડ કે બ્લુ લાઇટ ફિલ્ટર ચાલુ રાખવું જેથી આંખોને ઓછું નુકસાન થાય છે. દિવસમાં થોડોક સમય ડિજિટલ ડિટોક્સ કરો, એટલે કે મોબાઈલ વગર પસાર કરો. જમતી વખતે અને સૂતી વખતે મોબાઈલને દૂર રાખો. બાળકોને મોબાઈલ આપવાને બદલે તેમને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરો. મોબાઈલનો ઉપયોગ એટલો જ કરો કે જેથી તમે દુનિયા સાથે કનેક્ટ રહો, પણ એટલો નહીં કે તમે તમારી જાતને અને પરિવારને ભૂલી જાઓ. આશા છે કે આ ચર્ચા આપણને વિચારતા કરશે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું ગુજરાતી વાર્તાલાપ. વિષય હતો ડિજિટલ યુગમાં ડિજિટલ ડિટોક્સની આવશ્યકતા. વક્તા હતા રંજનબેન તિવારી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સવારના 10:15 થઈ રહી છે. પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ.

0: ફિલ્મના વિવિધ ગીતો સાંભળીએ. કુમાર સાનુ અને પંકજ ઉદાસના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે અન્નુ મલિકે. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: જનજનની વાણી, શુભવાણી, લાભવાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833, 999-8389-833.
3: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
4: ફસાણો.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
2: આ ગીત સાંભળીએ પંકજ ઉધાસના સ્વરે ગવાયેલ.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનું એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું નામ હતું ફિર તેરી કહાની યાદ આઈ. આ કાર્યક્રમના વિવિધ ગીતો આપે સાંભળ્યા કુમાર સાનુ અને પંકજ ઉદાસના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું હતું અનુ મલિકે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં. ગીતને સંગીતબદ્ધ કર્યું છે વિશાલ શેખરે. શબ્દો છે ઇરશાદ કામિલના અને ફિલ્મનું નામ ભારત.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ કેકેના સ્વરમાં ન્યૂયોર્ક ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો લખ્યા છે સંદીપ શ્રીવાસ્તવે અને સંગીત છે પ્રીતમનું.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં રિદ્ધિ આચાર્યના કંઠે ગીતો સાંભળશો, જેમાં પ્રથમ રચના છે પુરુરાજ જોશીની.

મિત્રો, હમણાં જ આપે રિદ્ધિ આચાર્યના કંઠે ભાસ્કર વોરાની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. 11 વાગવા આવ્યા છે. હવે સાંભળીએ મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા હાઇવે પરની નાની મોલડી નજીક 8,330 કિલો કેમિકલ ચોરી પકડી પાડી. એસએમસીની ટીમે કુલ ₹45 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. ભાજપના નેતા રમેશભાઈ ચૌધરીનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરી કેન્દ્રશાસિત પ્રદેશમાં રેલ સેવાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરી. અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર વધીને 4.2% થયો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધિત માટે કેનેડાએ બિલ રજૂ કર્યું છિં.

0: અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ બચ્ચના એ હસીનો ફિલ્મનો આ ગીત. ગાયક કલાકારો છે કે અને શિલ્પા રાવ. ગીતને સંગીતબદ્ધ કર્યું છે વિશાલ શેખરે અને શબ્દો છે અન્વિતા દત્ત ગુપ્તાના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે મયુર પુરીના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ સિંગ ઇઝ કિંગ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ ટશનનું, સ્વર છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યરનું, શબ્દો છે કૌસર મુનિરના.

અલકા યાજ્ઞિક અને શાનને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું કલ હો ના હો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ. ગીતના ગઝલના શબ્દો છે ચાક જિગર કે.

જગજીતસિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની કડક ટીકા કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચીક બેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. આહવા ખાતે નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સફાઈ કર્મીઓ જોડાયા. નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ હોવાનું રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું. ભારતમાં નિર્મિત પ્રથમ એરબસ C-295એ વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન પૂર્ણ કરી. રાજ્યમાં હાલમાં 21,000થી વધુ સોલાર વોટર પંપ કાર્યરત છે. નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાના ખેડૂતો હવે ડીઝલના ખર્ચ, વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે. ભાવનગર એસટી વિભાગે સુચારૂ સંચાલન દ્વારા 1.41 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. આજે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ. અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઈવ યોજાઈ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: પતા નહીં.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણીના ધ્વનિ તરંગોના સથવારે સહિયર કાર્યક્રમ લઈને અમે આવી પહોંચ્યા આપના રેડિયો સેટ પર. કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાનીના નમસ્કાર. મિત્રો, આપણા પૂર્વજો ઋષિ મુનિઓ અને વડીલોએ ઘડેલી આપણા જીવનની આચાર સંહિતા ખરેખર અદ્ભુત છે. જો તેનું બરાબર પાલન કરવામાં આવે તો આપણે અનાયાસે જ અનેક પ્રકારની શારીરિક, માનસિક ક્ષતિઓ, રોગોથી બચી શકીએ છીએ. તેવી જ એક પ્રવૃત્તિ એટલે આપણા વ્રતો. નિયમો અને મર્યાદાઓ સાથે આચરણમાં આવતી એક સંયમાત્મક ક્રિયા કે ઉપાસનાને વ્રત કહી શકાય. આમ તો તેનો હેતુ આધ્યાત્મિક છે, પરંતુ તેની સાથે અનેક સામાજિક, વૈજ્ઞાનિક, શારીરિક ફાયદાઓ જોડાયેલા છે. અને આપણા દેશમાં તો આપણે આવા સમયાંતરે અનેક વ્રતોનું પાલન કરતા હોઈએ છીએ. આવા જ વર્ષ દરમિયાન આવતા વિવિધ વ્રતોની વાતો આજે સહિયર કાર્યક્રમમાં આપણે કરવાના છીએ. તો વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે સાંભળીએ સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. વિષય છે આપણા વ્રતો.
4: નમસ્કાર સોનલબેન.
5: નમસ્કાર
4: સોનલબેન. સૌપ્રથમ તો આપણે ત્યાં જે વ્રત થાય છે એનો મહિમા શું છે એ જાણવું ગમશે, અને સાથે સાથે આ વ્રત એટલે શું એ પણ જાણવું ગમશે.
5: વ્રત એટલે શું? પહેલા આપણે વિચારીએ કે 21મી સદી છે અત્યારે. અત્યારે 21મી સદીમાં આધુનિકતાનો યુગ થઈ ગયો છે. આધુનિકતાનો યુગ એટલે કે રોકેટ, મોબાઈલ,

0: વગેરેનો યોગ, એની ગતિએ ચાલતો યોગ. પરંપરાઓ, રૂઢિઓ જે જૂના જમાનાની હતી તે બધી ભૂલાતી જાય છે, તે વિસરાતી જાય છે. આધુનિકતાનું મહત્વ વધતું જાય છે, પણ આધુનિકતાના સંશોધનોને કારણે આપણું આયુષ્ય પણ વધતું જાય છે. આયુષ્ય વધે પરંતુ વીતેલા યુગની વાતો વિસરાતી જાય, તે આપણને ખબર છે. અને આ વાતને આપણે આધુનિકતા માનતા હોઈએ તો એ આધુનિકતા કેટલા અંશે યોગ્ય છે તે આપણે જાણવું જરૂરી છે. પણ આપણો દેશ એ આદિકાળથી પરંપરા સંસ્કૃતિનો દેશ રહેલો છે, તેમાં આજની તારીખે પણ આપણો સમાજ આપણી સંસ્કૃતિને વરેલો છે. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં જુદી જુદી પરંપરાગત રૂઢિઓનો મહત્વ રહેલું છે. તેમાં આપણી સ્ત્રીઓ, આપણી કન્યાઓ, આપણી બાળાઓ, નાની નાની બાળાઓ જે જુદી જુદી રૂઢિઓના જ્ઞાન વિશે મહત્વ ધરાવે છે. આધુનિકતા પ્રાધાન્યરૂપ બનતા આવી બાબતો સુલભ બનતી જાય છે. નવી પેઢીમાં મા બાપો બાળકોને ધીરે ધીરે આ બાબતોથી દૂર કરતા જાય છે. પરંતુ 10 વર્ષ પહેલા આપણે જોયું હતું કે વ્રતનું મહત્વ શું હતું, નાની બાળાઓને જીવનમાં કેવી રીતે રહેવું, કેવી રીતે સંયમ પાળવો, ધર્મ પાલન કેવી રીતે કરવું, નાની બાળાઓને કેવી રીતે વ્રત કરાવવા, કેવી રીતે નારી જીવન ઉપર અસર થાય, તે બધું તેમની મનોકામના કેવી રીતે પૂરી થાય તે શીખવાડવામાં આવતું. હવે આપણે તે બધું પુરાતન યુગમાં કન્યાઓ કે પરણિતાઓ જે વ્રત દ્વારા આ બધું જાળવે છે તે જાણવું જરૂરી છે. પરંતુ વ્રત એટલે શું તે પહેલા આપણે જાણવું પડશે ને.
1: ચોક્કસ.
0: તો વ્રત એટલે શું એવો વિચાર આપણા મનમાં ચોક્કસ આવશે. પુરાતન કાળથી વ્રતનું મહત્વ છે. આદિકાળથી ઋષિ મુનિઓ જે વ્રત કરતા તેનું મહત્વ ખૂબ જ હતું. પરંતુ આ વ્રત બાળાઓ અને સ્ત્રીઓએ કેવી રીતે ચાલુ કર્યું, તેના ઉપર કેવી રીતે આ વ્રતનો મહિમા છે તે આપણે જાણવું જરૂરી છે. પુરાતન કાળમાં દેવાદિદેવ મહાદેવ પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ ખૂબ જ મોટું વ્રત કર્યું હતું. તેમણે 3 દિવસ ભૂખ્યા રહીને વ્રત કર્યું હતું. પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત કર્યું હતું. ત્યારથી આ બાળાઓ માટે વ્રતનો મહિમા અપરંપાર છે, એટલે કે આ વ્રત ત્યારથી જાણીતું છે. તો વ્રત એટલે કે સંયમ રાખવો, ભૂખ્યા રહેવું, તપ કરવું, પરંપરાગત રૂઢિઓનું પાલન કરવું, તે બધું ખૂબ જ જરૂરી છે. જે તમે વ્રત કરો તેનું પાલન કરવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ, નિયમોનું પાલન કરવું જોઈએ, એટલે સંયમનું મહત્વ પણ ઘણું જ છે. પહેલાના સમયમાં બાળાઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, તેમને જ્યારે દુધિયા દાંત આવતા એટલે એમ કહેવાતું કે કવિ બોટાદ કરે કહ્યું છે કે દુધિયા દાંત ને આપવા આણા, એટલે કે દુધિયા દાંત ફૂટી ન નીકળે ત્યાં તો છોકરીઓને આણા આપવામાં પડે છે. એટલે કે નાની ઉંમરમાં બાળાને ઘોડિયા લગ્ન કહેવાય, એમ લગ્ન કરી દેવામાં આવતા. તેથી નાની ઉંમરમાં છોકરીઓને સમજાવવામાં આવતું કે વ્રત કેવી રીતે કરવા, સાસરામાં જઈને બાળાઓને મુશ્કેલી ન પડે તે માટે સંયમ, નિયમ, ધર્મ નું પાલન કરવું પડતું.
1: એટલે આપણે એવું કહી શકીએ સોનલબેન કે વ્રતો છે એને આપણે જુદી જુદી શ્રેણીમાં મૂકી શકીએ.
0: હા બરાબર.
1: જુદા જુદા લોકો અથવા તો એમ કહીએ કે જુદી જુદી ઉંમરના લોકો વ્રત કરતા હોય છે. તમે જે હમણાં વ્રતનો મહિમા ની વાત કરી એમાં બાળાઓની વાત આવી, તો નાની બાળાઓ કેવા પ્રકારના વ્રત કરતી હતી અથવા અત્યારે પણ નાની બાળાઓમાં કેવા વ્રત જોવા મળે છે એના વિશે થોડું જણાવો.
0: હા ચોક્કસ. શાસ્ત્રમાં પહેલાના સમયમાં જે બાળાઓને વ્રત કરાવવામાં આવતા તે ધર્મના પાલન માટે કરાવવામાં આવતા, નિયમનું પાલન. તો આ નાની બાળાઓના વ્રત ક્યારથી ચાલુ થયા, તો કે જ્યારે પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું ત્યારથી એ વ્રત કહેવાય છે ગૌરી વ્રત. અને ત્યારથી નાની બાળાઓના વ્રત ચાલુ થયા. એ ગૌરી વ્રત નહીં પણ નાની બાળાઓ માટે તો ઘણા બધા વ્રતો છે. તેમાં આપણા વિક્રમ સંવત પંચાંગ પ્રમાણે તો કારતક માસ થી આસો માસ સુધીમાં ઘણા બધા વ્રત આવે છે. એમાં નાની બાળાઓ માટે તો પોષી પૂનમ છે, ગૌરી વ્રત છે, ફૂલ કાજળી છે. પછી બહેનો ભાઈ માટે વ્રત કરે છે, વીર પસલી છે, તેવા બધા ઘણા બધા વ્રતો આવી જાય છે. એટલે નાની બાળાઓ માટે તો આપણે ઘણા બધા વ્રતો વિશે કહી શકીએ.
1: આ બધા વ્રતો

0: વિશે થોડી વિગતવાર માહિતી પણ આપો.
1: હા, આપણે કારતક માસ થી આસો માસ સુધીમાં નાની બાળાઓ માટે તો ખૂબ જ વ્રત આવે છે. સૌ પહેલા તો આવે છે પોષ મહિનો. હવે પોષ મહિનામાં આપણે વિચારીએ તો પોષી પૂનમ આવે છે. હવે એમાં તો નાની બાળાઓ પૂનમમાં તો ખૂબ ખૂબ એમ કે પોષી પૂનમ આવી એમ કરીને હરખાઈ જાય છે, અને તે દિવસે આખો દિવસ ઉપવાસ કરે છે, અને રાતે ભાખરી અને ગોળ ખાય છે. ભાખરીમાં કાણું પાડી નાનું અને ચાંદા મામાને જોઈ, અને પછી તે બોલે છે કે ભાઈની બેન જમે કે રમે. આ વ્રત ભાઈ માટે કરે છે. એટલે ત્યારે ભાઈ પોતાના બેન પાસે ઉભો રહે છે અને તે વસ્તુ આપે છે રમવા માટે. એટલે બેન એટલી ખુશ હોય છે કે મારે ભાઈએ મને કઈક રમત માટે આપ્યું, અને પછી તે જમવા બેસે છે. એટલે આખો દિવસ ભાઈ બેન પોતે સાથે રહે છે અને પોષી પૂનમનું વ્રત કરે છે.
0: ખૂબ સરસ. અને એવી જ રીતે ફૂલકાજડીનું વ્રત પણ નાની બાળાઓ કરતી જોવા મળે છે.
1: ફૂલકાજડીનું વ્રત પોતાને સારો પતિ મળે તેની માટે નાનપણથી બાળાઓને કરાવવામાં આવે છે. ફૂલકાજડી એટલે કે આખો દિવસ બાળાઓ સરસ તૈયાર થઈને ફરે છે અને ફૂલ સૂંઘે છે. આખો દિવસ સ્કૂલે જાય કે ક્યાંય પણ ફરવા જાય તો હાથમાં ફૂલ લઈને ફરતી હોય છે અને ફૂલ સૂંઘ્યા કરતી હોય છે. એટલે એમાં એ બાળાઓ એટલી રાજી થઈ જાય કે આજે મારે ફૂલકાજડીનું વ્રત છે, આજે મારે ફૂલકાજડી. અને સ્કૂલમાં પણ ફ્રી ડ્રેસ પહેરીને જાય છે બાળાઓ, અને પછી સાંજે 4 વાગ્યા પછી બાળાઓ મોળો ફરાળ કરે છે.
0: બરોબર.
1: એટલે ત્યારે એ ફૂલકાજીના વ્રતમાં સારો પતિ મળે. એટલે નાની બાળાઓને તો શું ખબર પડે, પણ એના મા બાપ કે ના તારે આ વ્રત કરવાનું છે, એટલે હોંશે હોંશે આ વ્રત કરે છે.
0: અને આપણે એમ પણ કહીએ ને કે આવા વ્રત આવે તો આપણી જે રોજિંદી જીવન પદ્ધતિ હોય, જીવન શૈલી હોય, એમાંથી આપણને થોડો કઈક ચેન્જ પણ મળે છે.
1: હા, બરોબર છે, એમાં ચેન્જ મળે છે.
0: અને સોનલબેન, જેમ શરૂઆતમાં તમે વાત કરી એ રીતે કે એક વ્રત છે ગૌરી વ્રત, કે જે શંકરને પામવા માટે પાર્વતીજીએ કર્યું હતું, અને એનું મહત્વ તો આજે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં તો ખૂબ મોટા પ્રમાણમાં બાળાઓ કન્યાઓ છે આ વ્રત કરતી હોય છે, એના વિશે થોડી વાત કરશો?
1: હા, ગૌરી વ્રત તો બાળાઓ કરતી હોય છે કે સારો પતિ મેળવવા માટે, અને નાની બાળાઓ જયા પાર્વતી વ્રત મોળાકત એમ કહેવાય છે આ ગૌરી વ્રતને. એમાં 5 દિવસનું વ્રત હોય છે. તેમાં પહેલા શરૂઆતમાં આગલા 2 દિવસ પહેલા જવારા ઉગાડે, અને નાની બાળાઓ આમ નાના નાના કુંડામાં ખૂબ ખૂબ ઘઉંના જવારા લઈને ફરતી હોય કે મારે આજે વ્રત આવે છે એટલે મારે જવારા ઉગાડવાના છે. અને પછી પહેલા દિવસે તે પૂજા કરવા જાય, શંકર ભગવાનને ફળ ચડાવે, ફૂલ ચડાવે, અબીલ ગુલાલ કંકુથી પૂજા કરે. એવી રીતે 5 દિવસ નાની બાળાઓ પૂજા કરે, અને એ પણ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં નાની બાળાઓને કહેશે, આજે તમારે આગળથી કહી દેશે તમારે વ્રત છે તો તમે ફ્રી ડ્રેસમાં આવજો, તમે વહેલા વયા જાજો, તમે નાસ્તામાં પણ કહેશે કે ના ના તમે ફ્રૂટ ને જે લઈ આવશો એ ચાલશે. એવી રીતે નાની બાળાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે આ વ્રત માટે. 5 દિવસનો હોશ હોય છે બાળાઓને કે અમારે ગાર્ડનમાં ફરવા જવાનું, સાંજે સાંજે અમારે એમ કે બહાર જવાનું. અને પછી જ્યારે 5મો દિવસ આવે ત્યારે છોકરીઓ મોળું ખાવાનું હોય છે, એમાં મોળો ફરાળ હોય, એટલે મોળી વેફર ને ફ્રૂટ ને દૂધ ને રોટલી ને એવું બધું ખાય છે. પણ જયારે છેલ્લા દિવસો આવે ત્યારે બાળાઓ કંટાળી જાય છે મોળું ખાઈ ખાઈ ને. પણ આમ આવે મજા છોકરાઓને તો, નાની બાળાઓને તો આવું જુદું જુદું ખાવા મળે એટલે ખૂબ મજા આવે. પછી 5મા દિવસે 5 દિવસ પૂરા થાય પછી જાગરણ હોય છે, અને જાગરણમાં તો એટલા રાજી રાજી હોય એ છોકરીઓ કે મને તો આજે જાગરણ છે, આજે મારે જાગરણ છે, રાત ચાખી જાગરણ કરતા હોય છે. એ જાગરણમાં તમે જો એ મજાના બધા રમે ને અંતાક્ષરીઓ રમે ને
0: શેરીમાં જુદી
1: રમતો રમે ને એ મજા કરે, બગીચામાં ફરવા જાય ને આમ બધા કુટુંબ ભેગા થાય છોકરીઓને જાગરણ કરાવવા માટે. અને પછી 6ઠા દિવસે બધે પારણું કરાવવા જાય, એમ કે ના આજે મારે ઓલાના ઘરે પારણું છે, આના ઘરે પારણું છે, ગોયણી છો, એમ કરીને 5 દિવસ વ્રતનું ઉજવણું કરે છે. ગૌરી વ્રતનું તો ખૂબ મહત્વ છે, જો જૂના જમાનાથી ગૌરી વ્રતનું મહત્વ થતું આવ્યું છે, અત્યારે પણ તે મહત્વ ચાલુ જ રહ્યું છે.
0: સોનલબેન, ગૌરી વ્રત સાથે જોડાયેલા કોઈ ગીત કે એવું કઈ છે?
1: બાળાઓ જે જાય પૂજા કરવા ત્યારે એ બોલતી હોય પૂજા કરતા કરતા, હે ગોરમાનો વર કેસરીઓને.

0: જાય મારી ગોરમા, ગોરમાનુવર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમા, એમ કરતા કરતા બાળાઓ પૂજા કરતી હોય છે.
1: વાહ, ખુબ સરસ વર્ણન તમે કર્યું. અમને અત્યારે એવું લાગે છે કે બધી બહેનો છે એને પણ આ દ્રશ્યો દેખાતા હશે, એમણે પણ બાળપણમાં આ વ્રત કર્યા હશે,
0: બધાએ કર્યા જ હોય તો.
1: હા, તો હવે કન્યાઓની વાત કરી, એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ માટેના પણ કેટલાક વ્રતો આપણા સમાજમાં આપણે જોઈએ છીએ, એ કયા કયા હોય છે?
0: પરિણીતા સ્ત્રીઓ માટે તો ઘણા બધા વ્રતો છે. પરિણીતા સ્ત્રીઓ તો પોતાના પતિ માટે, પોતાના બાળકો માટે ખૂબ જ વ્રત કરતી હોય છે. એની માટે તો આપણે કઈ કેવું જ ન પડે. તમે જુઓ તો દરેક મહિનામાં એક એક વ્રત તો એની માટે હોય જ છે.
1: એટલે કદાચ એવું બને કે 15-20 દિવસો જો વ્રત વિનાના જાય છે તો નથી
0: તો નથી ગમતું એવું છે. પરિણીતા માટે તો તમે જુઓ તો એ વ્રત જીવ્રત છે, દિવાસો છે, પછી આવે છે પરસોત્તમ મહિનામાં વ્રત કરે છે, નોરતાના વ્રતો કરે છે, શ્રાવણ મહિનો છે, ઘણા બધા વ્રતો છે. તે બાળકો માટે તે સાતમ કરે છે, ટાઢી સાતમ કહેવાય, એ બધી વ્રત,
1: બોળચોથ,
0: બોળચોથ કરે છે. પરિણીતા માટે તો આપણે ઘણા ઘણા એટલા વ્રતો છે એવું છે.
1: અને અમને એ બધા વ્રતો વિશે જાણવું ગમશે, એટલે તમે અમને એ બધા વ્રતો વિશે થોડી થોડી માહિતી આપો.
0: પરિણીતાને તો પોતાના બધા પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે બાળકો, ઘરમાં જે વડીલો હોય, પોતાના પતિ માટે, ભાઈ માટે, બધાનું ધ્યાન રાખવું. એટલે પરિણીતાને તો બધા માટે વ્રત કરવાના હોય છે. એમાં આવે છે સૌથી સારામાં સારું વ્રત, અને ઘણા બધા વ્રત હોય તો એ છે શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનાથી જ લગભગ વ્રતની શરૂઆત કયો તો થાય છે, અને તે પહેલા ઘણો તો આપણે આવે છે જેઠ મહિનો. એમાં જેઠ મહિનામાં વડ સાવિત્રી પૂનમ આવે છે. વડ સાવિત્રી પૂનમમાં પોતાના પતિ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, વડની પૂજા કરે છે, અને વડને પ્રાર્થના કરે છે કે મારા પતિનું આ લાંબુ આયુષ્ય મળે. 5 વર્ષની પૂનમ કરે છે. એવી રીતે પોતે પોતાના પતિ માટે જુદી જુદી પૂનમો કરે છે, ચણાના લોટની, પછી ફ્રૂટની, પછી મોળું ખાઈને, એવી રીતે 5 વર્ષની પૂનમ કરીને વ્રત કરે છે પૂનમનું. પછી આવે છે શ્રાવણ મહિનો, એ વ્રત જીવ્રત આવે છે. હવે એ વ્રત જીવ્રત એ તો આકરામાં આકરું વ્રત છે. એ વ્રત જીવ્રત ઘણો તો એ તે પોતાના બાળકો માટે કરે છે. એ વ્રત એવું છે કે એમાં તમારે 2 રાત જાગવાનું, અને એ બપોરે પણ નહીં સુવાનું, અને ઉપવાસ કરવાનો, 2 દિવસનો ઉપવાસ હોય છે. દિવાસો કહે છે બધા, અને એ વ્રત જીવ્રત પણ કહે છે. તો દિવાસો એટલે 100 પરબનો માસો, એટલે ત્યારથી જ પછી બધા વ્રત ચાલુ થાય છે. તેમાં પોતે સવારથી ભૂખી રહી, રાતે ભૂખી રહે છે, પાછું મોળું કઈ ફ્રૂટ કેવું ખાય છે તે રાત આખી ઉજાગરો કરે છે, જાગરણ હોય છે. બીજે દિવસે પણ બપોરે નહીં સુવાનું, રાતે પાછું જાગવાનું, એવી રીતે 2 દિવસના એકટાણા અને જાગરણ તેવી રીતે કરી, અને પોતે કષ્ટ વેઠી અને બાળકો માટે વ્રત કરે છે કે પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે, આયુષ્ય વધે. પછી તમે જો તો સ્ત્રીઓ પોતે શ્રાવણ મહિનાના સોમવાર કરતી હોય છે, સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને બધા જુદા જુદા સોમવારો કરતી હોય છે. અને શ્રાવણ મહિનામાં બોળચોથ, નાગપાચમ, રાંધણછઠ, સાતમ એવા તહેવારો આવે છે. તો એમાં બોળચોથમાં શું કરે છે? તો બોળચોથમાં સ્ત્રીઓ પોતાના બાળક માટે મગ અને રોટલો, મગ અને રોટલો જૂના જમાનાથી આ ચાલતું આવ્યું છે કે મગ અને રોટલો. તમે સાંભળ્યો તો ગાય વાછરડાની જે હતી વાર્તા, તે ઉપરથી આ વ્રત આવ્યું છે કે સાસુએ વહુનું રાંધેલું ખાવું નહીં, પોતે પોતાની હાથે મગ રોટલો બનાવીને ખાય છે. અને પછી ગાયનું પૂજન કરે છે, ગાય વાછરડું બંનેનું પૂજન કરે છે, કંકુથી નાગલો બનાવી પૂજા કરે છે ગાયની, અને ગાયને બાજરો અથવા મગ ખવડાવી અને ગાયની પૂજા કરે છે. એટલે આ રીતે બોળચોથનું વ્રત પણ બહુ અઘરું છે. પછી આવે છે નાગપાચમ. નાગપાચમ એ પોતાના ઘરના સારા માટે, કુટુંબના સારા માટે આ નાગપાચમ કરવામાં આવે છે. નાગ બનાવી અને ચિત્રક કરી નાગનું, અને નાગને પાણી હારે પૂજા ચોટાડી અને દીવો અગરબત્તી કરી તેની પૂજા કરે છે. અને પછી તે દિવસે ઠંડુ ખાવાનું હોય છે. તે દિવસે ચણાની દાળ નું ઢોકળું અથવા તો મગસ કે એવું ઠંડુ જ ખાવાનું હોય છે. તે દિવસે ચા પણ નથી પીતા. એટલે આ વ્રત તો સ્ત્રીઓ માટે તો ખૂબ જ અઘરું છે, કારણ કે તેમને આખો દિવસ પ્રવૃત્તિમાં રહેવાનું હોય છે, કામ કરવાનું હોય છે. ઠંડુ ખાવું, ચા ન પીવી, તેમને માટે તો

0: જ અઘરું છે. પછી આવે છે સાતમ, રાંધણ છઠ સાતમ. સાતમ એટલે ઓહો, સાતમ એટલે તો કેવી તૈયારી. આગલે દિવસે રાંધણ છઠ એટલે તો આમ સવારથી સ્ત્રીઓ રસોડામાં જ હોય, આમ બહાર નીકળી ન શકે કે ના કાલે સાતમ છે. પેલાના જમાના તો માં તો એવું હતું, સાતમ એટલે થેપલા, ખાલી થેપલા જ ખાવાના, ઠંડા થેપલા ખાવાનું મહત્વ હતું. પણ અત્યારે આ ફાસ્ટ ફૂડ નો જમાનો છે એટલે શું કે દહી વડા ને પાણીપુરી ને મેંદુ વડા ને બધું કરી રાખે. થેપલા નું મહત્વ ઘટી ગયું છે હવે. અત્યારે થેપલા તો એક સાઈડ રહી ગયા છે, જેને આ બધી ફાસ્ટ ફૂડ ન ભાવે એ લોકો માટે થેપલા હોય, બાકી તો ફાસ્ટ ફૂડ નો જ થઈ ગયો છે જમાનો. કારણ કે છોકરાઓને ચઠંડુ ખવડાવવાનું હોય હારો હાર, તો પછી એ લોકોને તો થેપલા ભાવે નહીં, એટલે ફાસ્ટ ફૂડ ના જમાના પ્રમાણે રહેવું પડે. એટલે સવારથી સ્ત્રીઓ રાંધણ છઠ ના દિવસે રસોડામાં હોય છે. પછી સાંજે જયારે રસોડાનું કામ પૂરું થાય છે ત્યારે ગેસ ને ઠારવાનો હોય છે, એટલે કે ચૂલો ઠારે અને એને પૂજા કરે છે. મગ, સોપારી, નાગલો ચડાવી, ચુંદડી ચડાવી અને પૂજા કરે છે. એટલે સ્ત્રીઓ, આપણે અત્યારે ઘણે પણ સ્ત્રીઓ તો એટલું જાણે છે વ્રત વિશે અને એને કરવું પડે છે અને કરે છે. પરંપરાગત રૂઢિઓથી આ ચાલતું આવ્યું છે કે આ વ્રત કરવાનું જ છે. તેઓ કોઈ દિવસ છકાયા વિના પણ આ વ્રત કરે જ છે. અને બીજે દિવસે સાતમે શીતળા માતાની પૂજા હોય છે, એટલે તે દિવસે તો લોકો શીતળાના મંદિરે જાય છે અને બાળક માટે પૂજા કરે છે. શીતળા માતાને નૈણ ચડાવે, બાળકને કોઈ પણ જાતની આંખની તકલીફ ન થાય, કોઈ પણ જાતના રોગ ન થાય, કુલેર ધરાવે છે, એ બધી પૂજા કરે છે. અને પછી ઠંડુ ખાય છે અને એ સાંજ પડે બધા ફરવા નીકળી જાય છે. અને રાજકોટમાં તો મેળો, અરે સાતમ આઠમ નો મેળો જામ્યો હોય એટલે લોકો, એ કોક તો એવા હોય છે લોકો કે ઠંડુ લઈને મેળામાં વયા જાય, બહાર ફરવા વયા જાય, એટલે ત્યાં જઈને ઠંડુ ખાય છે. અને બીજે દિવસે આઠમ, ગોકુળ અષ્ટમી, એટલે સાતમ આઠમ નો મહિમા તો ખૂબ જ
1: છે. સોનલબેન, આપણે જે વ્રતોની વાત કરી રહ્યા છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે ત્યાં અધિક માસ આવે છે જેને આપણે પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખીએ છીએ, બરોબર?
0: હા હા, પરસોત્તમ.
1: તો એની સાથે પણ કઈક વ્રતો જોડાયેલા હશે?
0: હા ચોક્કસ, પરસોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે. પરસોત્તમ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન ની પૂજા થાય છે, તેનું મહત્વ ખૂબ જ છે. પરસોત્તમ મહિનો એટલે અધિક માસ કહેવાય છે, કારણ કે તે 3 વર્ષે આવે છે એટલે અધિક મહિનો કહેવાય, વધારે મહિનો કહેવાય. એટલે આ વર્ષે આપણે વિચારીએ તો જેઠ મહિનામાં પરસોત્તમ મહિનો છે, એટલે જેઠ મહિના 2 આવશે, તેમાં જે પહેલો જેઠ મહિનો આવશે તે પરસોત્તમ કહેવાશે અને બીજો જે આવશે તે જેઠ નિજ કહેવાશે. અને આ પરસોત્તમ મહિનાનું તો ખૂબ જ મહત્વ છે, તેમાં ધર્મની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. પરસોત્તમ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રી કૃષ્ણની કથા, શ્રી કૃષ્ણના પાઠ, તુલસીની પૂજા વગેરે વગેરે પાઠ કરતા હોય છે. પરસોત્તમ મહિનામાં લોકો એકટાણા કરતા હોય છે, અપવાસ કરતા હોય છે. અધિક માસ, નામ એવું છે અધિક માસ, પણ અધિક ખાવાનું નહીં, એકટાણા કરવાના. એટલે શું કે સ્વાસ્થ્ય માટે પણ પરસોત્તમ મહિનો ખૂબ જ સારો છે. તેમાં આપણે જે આ બધું અમુક જે ફાસ્ટ ફૂડ છે, પછી લસણ ડુંગળી છે, આપણને નડતા છે વાયુ કરે એવા વસ્તુ નહીં ખાવાની, અને જે સારી આપણને નડતર રૂપ ન હોય તેવી વસ્તુ ખાઓ તમે. અને રોજ મંદિરે જાઓ પરસોત્તમ મહિનામાં. એ લોકો, સ્ત્રીઓ સવારે વહેલી ફ્રી થઈ અને એ નીચે બધા ભેગા થાય અને ગોરની પૂજા કરે છે, અને એ ગોરની પૂજા કરે, પછી વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે, યમુનાષ્ટક બોલે, જુદા જુદા પાઠ કરે છે, પરસોત્તમ માસની કથા વાંચે છે. ઘરે ઘરે પરસોત્તમ માસની કથા સ્ત્રીઓ ભેગી થઈને વાંચે છે. અને એ તમારે પરસોત્તમ મહિનો તો એટલે શું આમ ઉત્સવ હોય છે, એમાં પણ બધા પંથના લોકો પરસોત્તમ મહિનાનું મહત્વ સમજે છે અને એકટાણા કરે છે. પરસોત્તમ મહિનાના એકટાણા સ્ત્રીઓ, પુરુષો બધા કરે છે. પરસોત્તમ મહિનામાં સ્ત્રીઓ એ બધી ભેગી થઈને નદીએ નાહવા જાય છે. અમુક મંદિરોમાં પરસોત્તમની મૂર્તિ મૂકેલી હોય છે, તેથી સ્ત્રીઓ તેની પ્રદક્ષિણા કરે છે, 108 પ્રદક્ષિણા કરે, જેનાથી આપણને આખું આ વર્ષનું પુણ્ય મળે છે. પરસોત્તમ મહિનાનું ખૂબ જ મહત્વ છે.
1: સોનલબેન, જુદા જુદા વ્રતોની તો ખૂબ સરસ માહિતી તમારી પાસેથી મળી, પણ એક એ પણ જાણવાની ઈચ્છા થાય

0: કે આપણા વ્રતને આપણા શરીર સાથે, આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ ખરો?
1: ચોક્કસ, વ્રતને સ્વાસ્થ્ય સાથે તો ઘણો જ સંબંધ છે. તેની માટે તો વ્રત કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય અંગે આપણે ધ્યાન રાખવું હોય તો વ્રતના નિયમો પાળવા જ પડે. કારણ કે અત્યારના જમાનામાં, અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં અત્યારના રોગો એટલા વધતા જાય છે કે વ્રતનું પાલન કરવું જરૂરી છે.
0: બરોબર.
1: અત્યારે ડાયાબિટીસ, બીપી વગેરે રોગો હોય છે, જેમાં આપણે વ્રત કરશું તો વ્રતથી ઉપવાસ એકટાણા કરશું તો એમાં આપણને રોગચાળો થશે નહીં. અને તમે જ્યાં જોશો ત્યાં લારી એ લોકો એ ઉભા હોય છે, બહારનું ખાતા હોય છે. જો વ્રતના નિયમો પાળશું તો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. એટલે કે જો વ્રતમાં આપણે એકટાણા કરશું, આ પરસોત્તમ મહિનો છે એમાં બધા એકટાણા કરે છે, લસણ ડુંગળી ન ખાય. તો લસણ ડુંગળી તમે મહિનો નહીં ખાવ તો તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલા માટે વ્રતને ને સ્વાસ્થ્યને ઘણું બધું સારું સંતુલન છે. કારણ કે વ્રત ઉપવાસ એકટાણા એ શેની માટે છે? અઠવાડિયામાં એકવાર તમે

0: પાલન કરવું જરૂરી છે.
1: બરોબર.
0: અત્યારે ડાયાબિટીસ, બીપી વગેરે રોગો છે, જેમાં આપણે વ્રત કરશું તો વ્રતથી ઉપવાસ એકટાણા કરશું તો એમાં આપણને રોગચાળો થશે નહીં. અને તમે જ્યાં જોશો ત્યાં લારી એ લોકો એ ઉભા હોય છે, બહારનું ખાતા હોય છે. જો વ્રતના નિયમો પાળશું તો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. એટલે કે જો વ્રતમાં આપણે એકટાણા કરશું, આ પરસોત્તમ મહિનો છે એમાં બધા એકટાણા કરે છે, લસણ ડુંગળી ન ખાય. તો લસણ ડુંગળી તમે મહિનો નહીં ખાવ તો તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલા માટે આ વ્રતને ને સ્વાસ્થ્યને ઘણું બધું સારું સંતુલન છે. કારણ કે વ્રત ઉપવાસ એકટાણા એ શેની માટે છે? અઠવાડિયામાં એકવાર તમે મોડું ખાશો તો એ તમારું વ્રત કહેવાશે. અને કા ઉપવાસ કરશો, આયુર્વેદમાં કહે જ છે કે તમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો તો તમને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અથવા તમે મોડું ખાવ કે આ નિયમ રાખો કે અઠવાડિયામાં એક દિવસ મારે નથી ખાવું, મોડું ખાઈશ, તો એ તમારું એક જાતનું વ્રત જ છે અને એનાથી સ્વાસ્થ્યનો સુધારો થશે તમારે.
1: વાહ, ખૂબ સરસ. ઘણા બધા વ્રતો વિશેની અવનવી વાતો સોનલબેન તમારી પાસેથી અમને જાણવા મળી. આમ તો વ્રત વિશે બધી બહેનો જાણતી જ હોય છે, પણ એક સાથે બેસીને આટલા બધા વ્રતો વિશેની માહિતી મેળવવી એ ખરેખર એક આનંદભરી વાત છે. તો કાર્યક્રમમાં હાજર રહી અને વ્રતોની આવી સરસ વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વ્રતો એ વિશે સોનલબેન માંકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. ખરેખર જો આમાંથી યથાશક્તિ વ્રતો કરવામાં આવે તો આપણો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું થાય જ છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી ઉન્નતિ થાય છે. તો ચાલો આવું જ એક એકાદશી પર્વનું ભજન આપણે આ નિમિત્તે સાંભળીએ.

આ ભક્તિભાવપૂર્ણ ભજન આપને ચોક્કસ પસંદ પડ્યું હશે. તો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો આ સાથે જ કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

0: મજબૂત બનશે. તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઊભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાળો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ ચાર ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295 ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ અંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ફક્ત આકાશમાં ઉડતું વિમાન નથી, તે એરોસ્પેસ ઉત્પાદનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, ભારતીય વાયુસેના અને તમામ ઇજનેરો, ટેકનિશિયનો અને કામદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી. ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદના વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો.
1: ભારત કા માનના હૈ કે યે દૌર યુદ્ધ કા નહીં હૈ ઓર સંઘર્ષો કા એકમાત્ર સમાધાન બાતચીત તથા કૂટનીતિ હૈ. જબ બાત આર્થિક જોખિમો કી આતી હૈ તો ઇસસે નિપટને કા તરીકા મજબૂત આપૂર્તિ શૃંખલા ઓર અધિક વિવિધતા હૈ ઓર યે સુનિશ્ચિત કરના આવશ્યક હૈ કે સમુદ્રી વ્યાપાર મે કોઈ રૂકાવટ ના આયે. સાથ હી આતંકવાદ કે મામલે મે દુનિયા કો શૂન્ય સહિષ્ણુતા કી નીતિ પર સ્પષ્ટ રૂખ અપનાના હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 2 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે અધિકારીઓને બચાવેલા ક્રૂ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું. તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઈ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 kW FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોમાં સંદેશા વ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી

0: ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે. વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એસ્ટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે વર્લ્ડ કપ શરૂ થશે. ઉદઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી.
1: ફિફા વિશ્વકપ કા યહ અબ તક કા સબસે બડા સંસ્કરણ હૈ. ઇસમે પહેલી બાર 48 ટીમે ભાગ લે રહી હૈ. પહેલે કે સંસ્કરણો મે 32 ટીમે શામિલ હોતી થી. મેઝબાન દેશ અમેરિકા, કનાડા ઓર મેક્સિકો કો વિશ્વકપ મે સીધે પ્રવેશ મિલા હૈ. અન્ય 45 ટીમો ને 2 વર્ષ લંબે ક્વાલિફાઇંગ અભિયાન કે જરીયે જગહ બનાઈ હૈ. ટૂર્નામેન્ટ મે 12 ગ્રુપ હૈ. પ્રત્યેક ગ્રુપ મે 4-4 ટીમે શામિલ હૈ. હર ગ્રુપ કી શીર્ષ 2 ટીમે સીધે નોકઆઉટ ચરણ મે પ્રવેશ કરેંગી. પ્રતિયોગિતા મે કુલ 104 મુકાબલે ખેલે જાયેંગે. ઇસમે 72 ગ્રુપ સ્ટેજ ઓર 32 નોકઆઉટ મુકાબલે હોંગે. ફાઇનલ 19 જુલાઈ કો ખેલા જાયેગા. સમાચાર કક્ષ સે મેં ચિરાગ ઝા.
0: અમેરિકાએ ઇરાની લક્ષ્ય પર લશ્કરી હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઇરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે સ્વબચાવ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં ઇરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आंधी और ओलावृष्टि की संभावना है। 13 तारीख तक देश के उत्तर पश्चिमी हिस्सों में अधिकतम तापमान में 3 से 5 डिग्री सेल्सियस की गिरावट आ सकती है। इस बीच दिन के दौरान पश्चिमी राजस्थान में लू की स्थिति बनी रहेगी। घरेलू शेयर बाजारों में आज मामूली बढ़त दर्ज की गई। ताजा जानकारी मिलने तक सेंसेक्स 116 अंक बढ़कर 74,099 और निफ्टी 18 अंकों के उछाल के साथ 23,233 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, केंद्र और राज्य सरकारों के सामूहिक प्रयास विकसित भारत के दृष्टिकोण की भावना को साकार करने में महत्वपूर्ण। उन्होंने आज नई दिल्ली में नीति आयोग की 11वीं शासित परिषद बैठक की अध्यक्षता की। सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा, सरकार सीमावर्ती क्षेत्रों में आकाशवाणी और दूरदर्शन की पहुंच मजबूत करने के प्रयास कर रही है। राजस्थान के जैसलमेर में 20 किलोवाट के FM ट्रांसमीटर का उद्घाटन किया। सरकार ने कुछ एथेनॉल मिश्रित पेट्रोल पर उत्पाद शुल्क माफ किया। और फीफा विश्व कप फुटबॉल टूर्नामेंट का आज रात मेक्सिको सिटी में शुभारंभ। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारती राष्ट्रीय सेवा दी।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ GIDC ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે। ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને MSME ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે। આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલ ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી। ખોરાજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે। તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટે કેલિબ્રેશન સુવિધાઓ પણ હશે। ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરૂષોની પ્રતિમાની સાફસફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી।
3: સરકારને મજબૂત કરીને જન કલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ PM તરીકે કર્યા છે। 5 જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે। એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે। ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે।
2: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ઉનાઈ માતા મંદિરે, જ્યારે સુરેન્દ્રનગરના BAPS મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સાંભળવા રાજ્યના પોલીસ વડા GS મલિકે આદેશ કર્યો છે। સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે। આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે। સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે। તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે। રાજ્યમાં 1 મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમભંગ કરનાર 5,123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે।

0: ભારતભરમાં નિયમ ભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન 1 મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારમાં નવો બ્રિજ બનશે, જેનાથી વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી 32 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે, જેનાથી 1100 પરિવારને લાભ મળશે તેમ શ્રી ડિંડોરે જણાવ્યું હતું.
1: અવર જવર માટેનું જે બ્રિજ નહોતો, રાજ્ય સરકાર મેં રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો અને કામ એનું ચાલુ થયું. આજે ના પ્રગતિ પથ અંતર્ગત અમે કામને આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે બે જેને તૈયાર કર્યા છે અમારા એજન્સી વાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાતે માટે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા અછાત વિસ્તારમાં આ બે ક્વોટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માધબર રકમ લગભગ આપણા અંદાજિત જે છે 32 કરોડ જેટલી રકમ આ બ્રિજ માટે આપી છે.
0: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર નાની મોલડી નજીક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટેન્કર સહિત 2 વાહનો, 8,330 કિલો કેમિકલ, 2 મોબાઇલ સહિત કુલ 45,98,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર લિંક મોકલી આરોપીઓએ 4 અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 7,87,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા છે. જે અંગેની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: प्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने 12 वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी अने गगनामता भारत ना आत्मविश्वास नी 12 वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी सेवा अने सुशासन नी पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના.
3: આશા ભોસલેને સાંભળીએ, ફિલ્મ નામ છે ગીત ગાયા પથ્થરોને.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ ગીત ગાયા પથ્થરો ને આ ફિલ્મ ગીત. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. હવે થોડી જ વારમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી અમે સહપ્રસારિત કરી રહ્યા હતા મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ. હવે પ્રસ્તુત છે વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.
1: જનજનની વાણી, શુભવાણી, લાભવાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતું રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833, 999-8389-833.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: इंजीनियरिंग में पाकु करियर बनाऊ छे तो डिप्लोमा बीई के D2D माटे बेस्ट ऑप्शन छे। केजे इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: KGIT सावली आपे छे 100% जॉब प्लेसमेंट नी गारंटी।
1: विजिट अवर वेबसाइट kgit.org टुडे।
3: आ उनाडामा सुरक्षा सूचनो नु पालन करो अने लू थी बचो।
4: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
5: લોફર ફિલ્મના ગીત છે મોહમ્મદ રફીના સ્વાજમાં।

શ્રોતા મિત્ર, આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ લોફરનું આ ગીત. એફએમ બેન્ડ 102.2 MHz પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 5:30 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે આકાશવાણી એફએમ ગોધરાના શ્રોતાઓને વિપુલ પુરોહિતના રામ રામ.
1: રામ વીરાભાઈ રામ રામ.
2: હલો રામ રામ કોનજી ને રામ રામ અમારા આકાશવાણી એફએમ ગોધરાના કિસાનવાણી સાંભળતા અને બીજા જે શ્રોતા મિત્રો છે એમને ઝાઝા કરીને રામ રામ.
1: વીરાભાઈ, હવે હું તમને એક વાત કહું ભૂડું. આપણે આ જમીન જે છે ને, રહ અને કહ બે વગરની થઈ જશે એવું લાગે છે.
2: બે ત્રણ દહકાની વાત કરીએ ને તો રાસાયણિક ખાતરોનો જે રીતે આડેધડ વપરાશ થયો છે એ એક બહુ મોટા મોટું પરિણામ એનું છે. અને હવે એ દિવસો આવી ગયા છે કે હવે આપણે જાગીએ નહીં ને તો જમીન તો માન લો કે રહ કહ વગરની થઈ છે, પણ એ જમીનમાં જે પાકે છે એ હો રહ કહ વગરનું થઈ જશે.
1: ભાઈ, ઘણા લોકો પૈસાને જ મહત્વ આપે છે અને એમને એમ જ છે કે પૈસો જ પરમેશ્વર છે.

0: પણ જગતનો તાત જો પકવે નહીં તો આ શું પૈસણ ખાવાના છે ભાઈ?
1: એ વાત એકદમ હાસી છે ને. આ વાતનો પુરાવો હોવું છે, અને તે પુરાવો એટલે વિશ્વયુદ્ધ જે ખરું ને, બીજું વિશ્વયુદ્ધ. પણ એ યુદ્ધની અંદર જે દેશ પાસે અનાજ હતું ને, એ દેશ ફાઈ ગયો.
0: બરાબર.
1: જેની પાસે શસ્ત્રો હતા એ દેશના લોકો ભૂખે મરી ગયા.
0: ભાઈ હજુ એ જ થાય ને, શસ્ત્રો ને પૈસો ને શું બાથો ભરવાની છે ભાઈ? આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા લોકો શું કરે, પૈસો મારો પરમેશ્વર ને, હું પૈસાનો દાસ, પૈસો જો મોકલશે તો હું જાશ. પણ આ જગતનો તાત જો ખેતી કરવાનું જો છોડી દેશે તો વીરાભાઈ હું એમ માનો છું કે તો પૈસોની કોઈ કિંમત ને.
1: હવેનો જે સમય છે એમાં તમે જુઓ કે ચારે બાજુ યુદ્ધનો માહોલ છે.
0: હવે
1: એવું અત્યારે મોટાભાગના લોકો બૂમો પાડે છે કે ભાઈ ખેતીમાં જોઈએ એટલું પાકતું નહીં. બીજું વાતાવરણમાં જે ફરક આવ્યો છે, તો વરસાદ જે રીતે આપણે ટાઈમ ટુ ટાઈમ પડતો હતો, વરહતો હતો, અને તે ખેતીને ઉપયોગી થાય એ રીતે વરહતો હતો, એની જગ્યાએ આખું જે તંત્ર છે એ હો બદલાઈ ગયું છે.
0: ભાઈ હું તમને એમ કહું કે આ વર્ષે જેટલી ગરમી પડી છે એટલી ગરમી પડી છે કે વીરાભાઈ વાતે જ ન કરવા જેવી. લોકો ગરમીમાં શેકાઈ જશે. અને હવે હું તમને એમ કહું કે સોફેર વરસાદ તો ચાલુ થઈ ગયો છે, આપણે તોય કઈ ભાઈ ઝાપટા ઝાપટી પડે છે, પણ હજુ જે કાગા ડોળે આપણો જે આ ધરતી પુત્રો છે અને આ જગતના લોકો છે, આ ગુજરાતના લોકો છે, જે કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે, એ ખરેખર જો વહેલી તકે આવે તો વીરાભાઈ આ બફારો ઓછો થાય, વત્તા આપણે સમયસર વાવણી થાય અને શેતી થાય.
1: દર વર્ષે આમ આગાહી કરીને જે દિવસ નક્કી થાય છે ને, એ 20મી જૂનની આસપાસ વરસાદ છે એવું કહેવાય છે. અને અત્યારે આપણે માહોલ જોઈએ છે કે ભાઈ વાદળછાયું રહેશે, ક્યારેક વંટોર આવી જશે, એક જ ઝાપટા ઝાપટી થઈ જાય છે, પણ એમાં જે બાપ મારે છે ને
0: વીરાભાઈ, વાતે જ ન્યા કરવા જેવી.
1: અને એનું કારણ છે ભાઈ કે ખાતરની કટોકટી છે ને આપણા હિન્દુસ્તાનમાં સર્જાઈ છે એવું નથી, દુનિયાના બધા દેશોમાં સર્જાઈ છે.
0: તો આફેર યુદ્ધનો માહોલ છે, પણ યુદ્ધ કરવાથી કઈ વળવાનું નથી.
1: પણ બીજી બાજુ એ છે કે આવો યુદ્ધનો માહોલ ચોમેર છે તે સત્તોય આપણો જે દેશ છે કે આપણા દેશની જે પરિસ્થિતિ છે એ હજુ બાકી બધા દેશોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એટલી બગડી નહીં.
0: એ વાત હાસી છે, આપણો દેહ ખમતીધર છે, સમૃદ્ધ છે, પણ આ દેશના લોકો પોતાના મગજ પર કંટ્રોલ ન કરતા, અને જેની જેની વાતોમાં જે સાડી સુગલી કરતા હોય, જેની જેની વાતોમાં અફવાઓ ફેલાવતા હોય, આ ખરેખર ખોટું છે વીરા.
1: અને એના હારું માધ્યમ તો જે રીતે સોશિયલ મીડિયા અત્યારે છે, કે એવી અફવાઓ કે માણસ જો ખરેખર એને હાસું માની લે ને,
0: સાચી વાત,
1: તો ગોંડો થઈ જાય.
0: હાસી વાત, હાસી વાત.
1: અને મહત્વની વાત તો એ છે ભાઈ કે આપણે કિશોનવાણી કાર્યક્રમ છે
0: હવે,
1: અને એમાં હાલની જે પરિસ્થિતિ છે એમાં ખાતરની જે વ્યવસ્થા છે એમાં આપણા ખેડૂત મિત્રોને કહેવાનું એ છે કે ભાઈ થોડી ધીરજ રાખજો, કારણ કે જેટલી થાય એટલી વ્યવસ્થા તો આપણે તો થાય છે જ.
0: હાસી વાત.
1: બીજું, અત્યારે નેનો ટેકનોલોજીથી યુરિયા અને ડીએપી જેવા ખાતરો બનાવ્યા છે કે જેનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને આપણે હારામાં હારું પરિણામ મેળવી શકીએ છીએ. એનું કારણ શું છે?
0: બરાબર.
1: પેલો આમ સૂટથી આમ ખુલ્લા હાથે જે નાખતા હોય કે પછી આમ સોડ આગળ મેલતા હોય, એના કરતા પોંદડે સોંટતા હોય ને, એની અસર વધારે થાય, ઓછું વપરાય અને એનું પરિણામ સારું આવે છે.
0: હાસી વાત છે વીરાભાઈ, પણ એ આ બધું છે ને આપણે જાતે સમજવાનું છે કે અત્યારે એટલા બધા રોગોનું પ્રમાણ વધી ગયું છે, એટલા બધા રોગોનું પ્રમાણ વધી ગયું છે કે જેની કોઈ સીમા નહીં, કલ્પના નહીં કરી શકાવી, એના માટેની દવાઓ પણ શોધવા આપણે જઈએ ને તો ખરેખર બહુ અઘરું થઈ પડે એમ છે.
1: એટલે રાસાયણિક ખાતરોથી જે રીતે અત્યારે સ્વાસ્થ્ય આખી દુનિયાના લોકોનું જે રીતે બગડ્યું છે, કારણ કે આજે અનુભવીએ છીએ આપણે બધા, આજે હોંભરતા રહેલા જે શ્રોતાઓ છે અને આપણે બધા એમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે એનાય રસ્તા બીજા છે. આજે સંકલિત ખાતર વ્યવસ્થાપનની જે વાત કરી ને ભાઈ, તો એમાં તમે સોણિયું ખાતર છે, બાયો ફર્ટિલાઇઝર છે. આપણે ઉકેડો પહેલા કરતા હતા તો હાથ 10 ફૂટ છે ને ખોદી અને એમાં ભેજ રહે એના સારું ખાડો ખોદતા હતા.
0: ભાઈ અત્યારે ઉકેડા તો રોડ ઉપર હોય, કુકનાક બહેણામ હોય, શેરીમ હોય, પેલો 22 કલાક બસારો હેરાન થાય જેમ કે હવે તો વીરાભાઈ આસુ માવું આવે.
1: એ તો હેરાન તો થાય જ, પણ બીજી વાત એ છે કે ભેજ ના રહે ને તો એ ઉકેડામાં રહેલું જે સોણ ખરું ને

0: એનું જોઈએ એવું કમ્પોસ્ટ ખાતર જેવું ના બને,
1: ના જ બને.
0: અળસીઓ અને આ બધું જે ખરું,
1: અને રોગચાળો ફેલાય ને ભાઈ, કોઈના બહેણા હોય વીરાભાઈ, એ તો આર્થો ન્યુસન્સ કહેવાય. સમકે લોકો હાટું વાર્તા હોય કે હું તને તારો ઘાટ કરું, સમ કે એના જ બહેના ઉપર પેલા જમીન હોય એટલે પેલાથી કશું બોલાય નહીં, બરાબર. પણ ખરેખર આ વીરાભાઈ આવી જે મેન્ટાલિટી છે ને એ ખરેખર ખોટી છે, અને આવું ખરેખર ના કરું. એમ માનો કે જેના બહેના આગળ ઉકળ્યો છે ભલે પેલાની જમીન છે, પણ એ જ સ્થિતિ જયારે જેનો ઉકેડ્યો છે એના જ બાયણા હમેવાળાની જમીન હોય અને ત્યાં આગળ ઉકેડો અને ગટર જેવું બનાવી દે, પેલો સી રીતે બોલો.
0: સમજણની વાત છે, તમારા જીવનમાં જે સમજણ ખરીને, આજે પડોશમાં રહેતો હોય તો પહેલો હગો કોણ કહેવાય? પડોશી કહેવાય.
1: પડોશી, સાચી વાત.
0: અડધી રાતે કઈ પણ કોમ આવે તો પડોશી આવે,
1: સાચી વાત.
0: પણ એ પડોશી ધર્મ જે છે
1: એ વિષય જો છે,
0: હા, એટલે એને લઈને આ બધા પ્રશ્નો ઉભા.
1: અત્યારે હું તમને એમ કહું કે આપણને મનખા દેહ મળ્યો છે ને, પણ લોકોમાં અદેખ, ઈર્ષ્યા, ક્રોધ આ બધું ઘૂસી ગયું છે ને, લોભ, લાલચ, વીરાભાઈ એની કોઈ સીમા નહીં. હજુ તો ઠીક છે, હજુ સમય સારો છે.
0: અત્યારની પરિસ્થિતિમાં જે રીતે વરસાદની પેટર્ન છે, લોકોની જે માનસિકતા બદલાઈ છે,
1: હવે
0: આ બધામાં આપણે સજાગ થઈને હાલની પરિસ્થિતિમાં મૂળ વાત આપણે ખેતીની કરીએ તો સંકલિત ખાતર વ્યવસ્થાપન કરીએ જ છૂટકો છે
1: ભાઈ, કરવું જ પડશે. સટકો ને દેવને સટકો ને,
0: અને એ સંકલિત ખાતર વ્યવસ્થાપન કેમનું કરવાનું એની જે વાતો છે એ આજની મુલાકાત જે ખરી ને એમાં પાછી હોંભરવાની છે.
1: એમ તો વીરાભાઈ હું તો એમ કહું છું કે બહુ દાડે આપણે સ્વાત્રે ભેગા થયા છીએ, તો આલેક મલેક ની વાતો જે આપણે આ કરી તે અને અલક મલકની આ વાતો આવે છે તે આપણે આજે હોંભરવાની છે.
0: અને હોંભરવાની એટલું જ નહીં,
1: એનો અમલ કરવાનો છે.
0: મહત્વની વાત એ છે, હોંભરીએ છે તો બહુ
1: હોવે, પણ એનો અમલ ન્યા કરતા.
0: હોંભરવા જેવું ના હોંભરવા જેવું બધું હોંભરીએ છે
1: ભાઈ. આપણું આ માનવ દેહનું મગજ જે છે ને, આ ઉપર જે ભરપર હુએ બેહાડ્યું છે ને, એ ના વસારવાનું વસારે છે, વસારવાનું છે ને વસારતું,
0: અને એને લીધે બધા દખો ઉભા થાય છે.
1: દખો ઉભા થાય છે, ડખાઈ ઉભા થાય છે,
0: સાચી વાત છે.
1: તો આ જટ દઈ જરીક સોંપ દબાવો તો ખરા, પણ થોડોક પાછો અવાજ વધારજો.
0: એ લ્યો તાર. એ રામ રામ શ્રોતાઓ અને રામ રામ ખેડૂત મિત્રો, કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે આકાશવાણી FM ગોધરાના શ્રોતાઓને આપના દોસ્ત વિપુલ પુરોહિતના રામ રામ. શ્રોતા મિત્રો, આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, અને સાથે સાથે હાલની જે પરિસ્થિતિ છે તેમાં આપણે જોઈએ છે તો જમીનની ફળદ્રુપતા સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, આ અનેક પ્રશ્નો હાલમાં ઉદ્ભવ્યા છે. તેવા સમયની અંદર આજે આપણે જે ખેતી કરવી હોય તો તેમાં હાલની પરિસ્થિતિમાં ખાતરનું જે વ્યવસ્થાપન, ખાસ કરીને સંકલિત ખાતર વ્યવસ્થાપન, એ ખૂબ જ અગત્યનું બની જાય છે. અને તેને લઈને જ મિત્રો આજનો જે કાર્યક્રમ છે તેમાં આપણે હાલની પરિસ્થિતિ અનુસાર સંકલિત ખાતર વ્યવસ્થાપન સંદર્ભે જાણકારી મેળવીશું. અને આ માટે આપણી વચ્ચે સહ સંશોધન વૈજ્ઞાનિક આદિવાસી સંશોધન વ તાલીમ કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી દેવગઢ બારિયા ખાતે ફરજ બજાવતા ડોક્ટર GK ભાભોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમની પાસેથી જ આપણે જાણીએ કે હાલની પરિસ્થિતિ અનુસાર આપણે સંકલિત ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરી શકીએ. તો ભાભોર સાહેબ, કાર્યક્રમમાં સ્વાગત છે, નમસ્કાર.
2: સૌ શ્રોતા મિત્રોનો મારો નમસ્કાર.
0: અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં જમીન સંદર્ભે, ખાતરના સંદર્ભે અનેક પ્રશ્નો ખેડૂતોને હોય છે, અને સાથે સાથે આજની જે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ખેતીનું ઉત્પાદન વધારવાનું અને સાથે સાથે રોગમુક્ત અથવા તો સારી ક્વોલિટીનું જે અનાજ ઉત્પાદન પેદા કરવાનું, આ એક પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. ત્યારે પ્રથમ પ્રશ્ન એ થાય કે હાલમાં ખેડૂતોમાં ખાતરની જે ઉપલબ્ધતા છે તે અંગે પણ ચિંતા જોવા મળે છે, એ સમયે ખેડૂતોને આપ શું કહેશો?
2: સૌ પ્રથમ તો આપણે એ વસ્તુ સમજવી જરૂરી છે અહીંયા કે હવે હાલમાં જે વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે આપણા દેશમાં શું થયું છે કે જે ફોસ્ફરસયુક્ત ખાતર છે, જે મોટે ભાગે આપણે કહીએ DAP, એનો જે કાચો માલ છે એ આપણા સુધી દેશ સુધી પહોંચી જેટલું ક્ષમતા છે એ પ્રમાણે પહોંચી નથી રહ્યો. હવે એવા સમયે શું થાય કે DAP કદાચ આપણને જોઈતું હોય એ પ્રમાણમાં ના મળે. પરંતુ ખેડૂત મિત્રોને હું આ રેડિયોના માધ્યમથી જણાવવા માંગીશ કે આપણે અહીંયા કોઈપણ જાતનું ગભરાવવાની જરૂર નથી. આપણે કોઈપણ જે પાક લઈએ છીએ એની અંદર આપણે એમને તત્વ આપવાનું છે.
0: જી,
2: એ તત્વ તમે DAPના સ્વરૂપમાં આપો કે બીજા કોઈ અન્ય ખાતરના સ્વરૂપમાં. આપણે જે ફોસ્ફરસ આપવાનું છે પાયાનું ખાતર, એ માટે બીજા વિકલ્પો પણ આપણી જોડે છે.

0: અને ફક્ત રાસાયણિક ખાતરો પણ નહીં, એની સાથે સાથે આપણે જૈવિક ખાતરો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને બીજા અન્ય પણ આપણે ખાતરોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે હાલની પરિસ્થિતિની અંદર આવા દાણાયુક્ત ખાતરો માટે જ આપણે ના પાછળ પડતા અન્ય ખાતરો પણ આપણી પાસે છે, જેની આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા પણ કરીશું.
1: બાબર સર, ઘણા ખેડૂતોને વધુ ખાતર એટલે વધુ ઉત્પાદન આ પ્રકારની એક માનસિકતા ઘર કરી ગઈ છે. આ જે માનસિકતાને કારણે જમીનની તંદુરસ્તી ખાસ કરીને રાસાયણિક ખાતરોથી બગડી છે.
0: જી બિલકુલ, વધારે ખાતર નાખવાથી છોડ છે એ વધારાનું ખાતર છે લેવાનું નથી અને જમીનની અંદર પડ્યું રહેવાનું છે અને જેના કારણે જમીનની તંદુરસ્તી બગડે છે અને આપણે પણ આગામી પાક બીજો લેવો હોય ત્યારે પણ આપણને તકલીફ આપી શકે.
1: અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ આપણે જોઈએ તો ખાતર એટલું આયાત થતું નથી અને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તો મર્યાદિત પ્રમાણમાં જે રાસાયણિક ખાતરોનો જે ઉપયોગ કરવાનો, બચત માટે આપણે કઈ પદ્ધતિઓ અપનાવી શકાય?
0: આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. દાણાદારયુક્ત ખાતરો છે એના ભરોસે ના રહેતા, જો આપણે શરૂઆતમાં આપણા ઘરે જે છાણિયું ખાતર બરાબર સડેલું હશે એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ, પાયામાં એમને છાણિયું ખાતર.
1: આજે ઘણા ખેડૂત મિત્રોના આપણે ઘરે જતા હોઈએ તો ઉકરડો હોય છે પણ એ છાણ સુકાયેલું હોય છે, આ રીતના ઉકરડા એટલે ઢગલો જ મારેલો હોય છે.
0: નવી પેઢી આવતી રહી એની સાથે સાથે શું થયું કે જે આપણું છાણિયું ખાતર બનાવવાની રીત હતી, જે આપણા ઘડિયા બનાવતા હતા
1: એટલે ખાડો ખોદી અંદર પાણી ટૂંકમાં ભેજ રહેવો જ જોઈએ.
0: જી બિલકુલ, એની માટે તમારે 8-10 ફૂટનો ખાડો ખોદવાનો, એની અંદર જે પણ તમારા ઢોરે ખાધું હોય, મળમૂત્ર હોય એ નાખવાનું, પછી જે કઈ આપણો જે સડેલું સડી શકે એવો કોઈ પણ કચરો હોય એ નાખવાનું, બરોબર આખો ખાડો ભરાઈ જાય એટલે બરાબર અંદર પાણી ઉતાર દેવાનું, ઉપર એકવાર તમે લીપી શકો તો લીપી પણ દેવાનું.
1: બરાબર,
0: એટલે 8-10 મહિનાની અંદર એ બરોબર સડશે અને એકદમ કાળી માટી જેવું તમે કદાચ હાથમાં પકડો તો એને વખેરાઈ જાય અને ખુલ્લા પગે ચાલો તો આપણને ગરમ લાઈ લાગે એવું જ એને છાણિયું ખાતર કહેવાય, જે તમે કીધું હમણાં કે ઉકેડો છે. હમણાં મોટે ભાગે શું કરે, ઘરની નજીક હોય કે એવો કોઈ વિસ્તાર હોય ત્યાં
1: ઢગલો મારેલો ન તો ખાડો ખોદેલો હોય છે કે ના એને કઈ ભેજ હોય કશું જ નથી હોતું.
0: હા, જેને આપણે છાણિયું ખાતર આપણે ના માની શકીએ
1: અને એ સમજીને છાણિયું ખાતર તરીકે ઉપયોગ કરતો હોય તો એનું પરિણામ ના મળે
0: કે અર્ધકચરું સડેલું હશે તો ઉધયના પણ પ્રશ્નો હશે, બીજા પણ પ્રશ્નો, નિંદામણના પ્રશ્નો પણ વધી શકે.
1: આપણે વાત કરતા હતા જે બચત માટે કઈ પદ્ધતિઓ રાસાયણિક ખાતરના બચત માટે અપનાવી,
0: એની સિવાય આપણે ઘણા ખાતરો છે કે જેમ કે આપણે બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ કરી શકીએ, જેને જૈવિક ખાતરો આપણે કહીએ
1: છીએ.
0: સાથે સાથે આપણે જો ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી શકીએ
1: છીએ
0: અને ના છૂટકે તમારે જો રાસાયણિક ખાતરો જ લેવા જ હોય તો બીજાની અંદર પણ વિકલ્પો છે આપણી પાસે, જેમ કે જે પાણીમાં દ્રાવ્ય ખાતરો હોય છે જેને વોટર સોલ્યુબલ કહેતા હોય છે, જે પેકેટની અંદર આવતા હોય છે, એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને નવું એક નિર્માણ છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ એ છે કે દરેક ખાતરને વાપરવાની રીતો જુદી જુદી છે
1: એટલે આનાથી અમુક ટકા ખાતર આપણે બચાવી શકીએ.
0: હા, એનાથી ઘણું આપણે બચાવી શકીએ છીએ જો આપણે યોગ્ય રીતે ખાતર વાપરીએ તો.
1: રાસાયણિક ખાતરના અન્ય વિકલ્પો નો જે આપણે ઉપયોગ કરવો હોય તો એમાં કયા કયા
0: વિકલ્પ તરીકે વાત કરીએ તો પાયાની અંદર આપણે કહીએ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, તેમજ નાળિયેર પદ્ધતિથી બનાવેલું એ છે, તેમજ પ્રાકૃતિક ખેતીની અંદર આપણે ઘન જીવામૃત બનાવ્યો છે એ છે, અને કોઈક ખેતરની અંદર આપણે જો સારું ફળદ્રુપતા લાવી હોય તો લીલો પડવાશ પણ આપણે એને શરૂઆતમાં કરી શકીએ છીએ.
1: જી જી, અગાઉ આપણે વાત કરી કે કદાચ છે ને દાખલા તરીકે ડીએપી કે યુરિયાની ઉપલબ્ધતા ઓછી છે તો ખેડૂતો તેનો કાર્યક્ષમ વિકલ્પ અપનાવવા માંગતા હોય તો તેઓ શું કરી શકે?
0: એના માટે આપણી પાસે નેનો ડીએપી અને નેનો યુરિયા પણ આપણી પાસે છે, તો એને શરૂઆતમાં આપણે ડીએપી છે, નેનો ડીએપી એને તમે જે બીજ છે એની માવજત શરૂઆતમાં કરી શકો છો, અને જે નેનો યુરિયા છે એનો તમારે ફક્ત છંટકાવથી જ ઉપયોગ કરવાનો રહેશે. એટલે ઘણા ખેડૂતો પછી એને, મેં તમને આ પહેલા જ કીધું એમ કે દરેક ખાતર છે આપણી પાસે છે પણ એને વાપરવાની રીતો જુદી જુદી છે.
1: જી જી,
0: જે ખાતર પાયામાં નાખવાનું હોય પાયામાં જ નાખી શકાય, જેનો છંટકાવ કરવાનો હોય છંટકાવ જ કરી શકાય, અને જેને માવજત કરવાની માવજત જ કરી શકાય.
1: જી ખેડૂત મિત્રો, તમને જે જાણકારી હોવી જોઈએ કે આપણી જમીનમાં કયા તત્વો ખૂટે છે, અત્યારે જે વિકલ્પો આપણી પાસે છે તેમાં જે છંટકાવ કરવાનું જે ખાતર છે અથવા તો સીધું જે આપવાનું ખાતર છે, ક્યારેક ઉપલબ્ધતા અમુક ખાતરોની ઓછી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, એના અનેક વિકલ્પો છે અને એ રીતે જો આપણે જાણકારી મેળવીને યોગ્ય માર્ગદર્શન હેઠળ જો આપણે ખાતરનો ઉપયોગ કરીશું તો એનું પરિણામ પણ ચોક્કસ આવશે અને આપણે માનસિક કોઈ ચિંતા રાખવાની જરૂરિયાત નહીં રહે. હવે અન્ય એક પ્રશ્ન એવો છે કે જૈવિક ખાતરોની ખરેખર

0: ભૂમિકા શું હોય છે?
1: ત્યારે રાસાયણિક ખાતર કોઈ પણ ખેડૂત જયારે પોતાના ખેતરમાં નાખે પાકમાં, એટલે એને 2-3 દિવસની અંદર જ એને રિઝલ્ટ જોવાઈ જાય. સમજી લો કે પાક થોડો પીળો પડ્યો હોય,
0: બરાબર,
1: એટલે યુરિયા નાખ્યું
0: એટલે લીલો થઈ
1: જાય. હા, એ 2-3 દિવસની અંદર એ લીલો થઈ જાય. પરંતુ જયારે આપણે જૈવિક ખાતરોની વાત કરીએ છીએ, પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ, ત્યાં મુખ્ય ભૂમિકા ભજવતા જે હોય છે જે બેક્ટેરિયા હોય છે, જે જીવાણુઓ છે, સૂક્ષ્મ જીવાણુઓ કે જે આપણને મદદ કરે છે.
0: ચોક્કસ.
1: જે શું કામ કરે છે કે હવામાં 78% નાઇટ્રોજન છે એ ત્યાંથી લઈ અને એને તમને મૂળિયામાં જમીનની અંદર આપે છે.
0: બરાબર.
1: આ જ રીતે જમીનની અંદર ઘણું ફોસ્ફરસ અને પોટાશ છે, પણ એ અદ્રાવ્ય સ્વરૂપમાં છે. તો એને વિઘટન કરી અને દ્રાવ્ય સ્વરૂપની અંદર એ છોડને આપે છે. પરંતુ આ જૈવિક બેક્ટેરિયાથી થતો હું કામ છે, જે પ્રાકૃતિક ખેતીની અંદર પણ છે અને જૈવિક ખાતરોની અંદર પણ છે. જૈવિક ખાતરોની અંદર તૈયાર આવે છે, પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જાતે બનાવીએ છીએ.
0: બરાબર.
1: એટલે એ સમય માંગી લે છે.
0: એ જે તરત રિઝલ્ટની જે મેન્ટાલિટી છે, એમાંથી બહાર આવવાની હવે સમય પાકી ગયો છે કે થોડી ધીરજ રાખી અને આ રીતે જૈવિક ખાતરો છે તેનો આપણે ઉપયોગ કરવો જ પડશે.
1: જી, કેમ કે આપણે આપણી જે જમીન છે એને જીવતી રાખવાની છે.
0: ચોક્કસ.
1: ઘણા ખેડૂતોને ખ્યાલ હશે જ કે આપણે હાલની તારીખ 10-15 વર્ષ પહેલા જયારે આપણે પહેલું અખાદ્રીજ પર ખેડ મારતા એટલે અંદરથી અળસિયા જોવા મળતા. હાલની પરિસ્થિતિ એવી છે કે તમે ગમે એટલે ઊંડું મારો તમને અળસિયા નહીં જોયો. અને આપણે જાણીએ જ છીએ કે અળસિયા ખેડૂતનો મિત્ર છે.
0: ચોક્કસ. કારણ કે જમીન પોચી રાખે છે અને એની ફળદ્રુપતા વધારે છે.
1: જી, જો અળસિયા ના દેખાય તેનો મતલબ સમજી લેવાનો કે આપણી જમીન છે ધીરે ધીરે મરી રહી છે અને આપણે જમીન બચાવવી ખૂબ જ જરૂરી છે હાલની પરિસ્થિતિની આવનારી પેઢી માટે ખાસ.
0: એટલે મિત્રો, આ રીતે તાત્કાલિક જે આપણને પીળામાંથી લીલું દેખાય છે એ ભ્રમમાંથી હવે આપણે બહાર ટૂંકમાં આવવાની જરૂર છે. એટલે કે સામાન્ય રીતે જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો હવે સમય આવી જ ગયો છે. બીજી વાત એ છે કે ખાસ કરીને જ્યારે અત્યારે ખાતરોની ઉપલબ્ધતા ઓછી હોય ત્યારે ખાતરોનો બગાડ આપણે કેવી રીતે અટકાવી શકીએ?
1: વાત કરીએ તો મોટે ભાગે ખેડૂતો જે આપણું દાણાદાર ખાતરો જમીનની અંદર કે ચાસની અંદર વાવી દેતા હોય છે,
0: જી,
1: કાતો તો એની જગ્યા પર જે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે જે ખાલી ફક્ત ને ફક્ત તમારા પાક છે એના પાન કે એની ઉપર જ પડવાનો છે,
0: જી,
1: એવા વોટર જે પાણીમાં દ્રાવ્ય છે એવા ખાતરોનો પણ ઉપયોગ કરી શકે જેથી કરીને આપણે એક તો જમીન બગડશે નહીં.
0: બરાબર.
1: બીજી વસ્તુ એ સીધી રીતે તમને જે મેં તમને પેલા કીધું કે યુરિયા નાખે બીજા દિવસે તમને 2-3 દિવસની અંદર કલર જોવાઈ જાય,
0: જી,
1: એ આવું જ પરિણામ તમને આપશે.
0: બરાબર.
1: બસ એને વાપરવાની રીતો થોડી જુદી છે.
0: જી. એટલે મિત્રો, આ રીતે આપણે ખાતરોનો બગાડ અટકાવી શકીએ. ફોલિયર સ્પ્રે પર્ણમાર્ગે જે મદદરૂપ થાય છે એ શું છે અને તે માટે ખેડૂતોને શું સલાહ આપશો?
1: ખાસ કરીને આપણે વાત કરીએ હમણાં ખાતર સાથે ઘણી વખત ખેડૂત મિત્રો નેનો યુરિયા પણ લાવતા હોય છે. એમ તો આપણા કોઈ પણ પાકને સારા વિકાસ માટે કુલ 17 જેટલા તત્વોની જરૂર છે, પણ આપણે મોટે ભાગે ફોસ્ફરસ યુક્ત છે, નાઇટ્રોજન છે અને પોટાશ છે એનો જ ઉપયોગ કરતા હોય છે. પણ બીજા તત્વો પણ જરૂરી છે જે આપણે છોડના પૂરા વિકાસ માટે છે. તેવા સમયે એવા પણ માઇક્રોન્યુટ્રિયન્ટના જે પાણીમાં દ્રાવ્ય ખાતરો છે 19-19-19 છે એવા પણ જે ભલામણ મુજબ આપણે છંટકાવ કરી શકો છો. અને ખાસ કરીને જે લોકો શાકભાજીના પાકો કરે છે એમની માટે પણ આજ કહીશું કે જે DAP અને એવા ખાતરો કરતા આવા ખાતરો તમે ઉપયોગ કરી શકો છો, જેથી તમે બીજા ખાતરો પર તો આપણી જે નિર્ભરતા છે એ ઓછી થઈ જાય.
0: ખાસ કરીને કપાસ છે, મકાઈ, ડાંગર, તુવેર, આ પાકો માટે ખેડૂતોને કોઈ ખાસ સલાહ આપવા માંગશો?
1: તો આવા સમયે જે પરીક્ષણ આધારિત આપણી જે જમીન છે એ કરાવી લેવું એકવાર, અને એ પ્રમાણે પણ ઘણી વખત જો સલ્ફર, ઝીંક અને સૂક્ષ્મ તત્વોની જો કમી હોય આપણને જો ના જોવા મળે તો એનો સીધો અસર આપણા પાકના ઉત્પાદન પર જોવા મળતો હોય છે.
0: ચોક્કસ. એટલે મિત્રો, નાની નાની વાતો છે પરંતુ તે માટે હવે સજાગ રહેવાની જરૂર છે. અંતમાં ખેડૂતોને આપનો કોઈ સંદેશ?
1: સંદેશ માત્ર એ જ છે કે ખેડૂતોએ અત્યારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જે પણ આપણી પાસે ખાતર છે એનો કરકસર ઉપયોગ કરવાનો, એને જુદા જુદા ભાગલા પાડીને ઉપયોગ કરવાનો, તેમજ ઘણા વિકલ્પો છે જે જૈવિક ખાતરો છે, પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાણીમાં દ્રાવ્ય ખાતરો છે એનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરીશું તો આપણને ખેતીમાંથી આવક સારી મળશે,
0: એટલે ઓછા ખર્ચે વધુ નફો પણ મેળવી શકીશું.
1: એટલે
0: મિત્રો, ટૂંકમાં આપણે વાત કરીએ તો ખાતરની માત્રા નહીં પણ ખાતરનો યોગ્ય ઉપયોગ ખૂબ જ મહત્વનો છે અને જમીનને સ્વસ્થ રાખી, સંતુલિત પોષણ અપનાવી અને ખેતીને જો વધુ ટકાઉ અને નફાકારક આપણે બનાવી શકીએ છીએ. તો બાબર સર, આપ અહીં પધાર્યા અને હાલની પરિસ્થિતિ અનુસાર જે સંકલિત ખાતર વ્યવસ્થાપન વિશે જે રસપ્રદ વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
1: આપનો પણ ખૂબ ખૂબ આભાર.

તો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાન વાણી આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. એફએમ 102.9 મેગાહર્ટઝ પરથી. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કલ્કી આવાઝ ફિલ્મમાં ગીત આશા ભોસલે અને કુમાર સાનુના અવાજમાં.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી

નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833, 999-8389-833.

લતા મંગેશકર અને સુરેશ વાડકરને સાંભળીએ. ફિલ્મનું નામ છે રામ તેરી ગંગા મેલી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ.

હર ઘર જર, કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં સૌદાગર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, FM 102.92 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં 7:10 આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી વિશેષ શૃંખલા અમે સહપ્રસારિત કરીશું.

અને આ ગીત સાથે આજના કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો લેશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્હીમાં આંતર મંત્રીસ્તરીય મીડિયા બ્રિફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શિપિંગ પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે.
1: हम अपनी नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उपप्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके.

0: पीस एंड स्टेबिलिटी इन द रीजन।
1: ગલ્ફ ડિવિઝનના અધિક સચિવ અસીમાર મહાજને જણાવ્યું કે આ મહિનાની 8મી તારીખે 24 ભારતીય ક્રૂ સભ્યોને લઈને જતા જહાજ એમટી મેરીવેક્સને ઓમાનના દરિયાકાંઠે નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પાછા ફરવાની અપેક્ષા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો સાથે જોડાયેલી તાજેતરની ઘટના ઉપર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે મંત્રાલય મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભલે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોય, ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધે છે, તેમ તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામૂહિક જવાબદારી વધે છે. શ્રી મોદીએ રાજ્યો વચ્ચે સહયોગ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન માટે હાકલ કરી. તેમણે કહ્યું કે નીતિ આયોગ આ સહયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વિચારોનું યોગ્ય આદાન પ્રદાન થઈ શકે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવી શકાય. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવાના પગલાંઓની ચર્ચા થઈ રહી છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નીતિ આયોગ એ ભારતને તેના મૂળથી મજબૂત બનાવતી મુખ્ય સંસ્થા છે, જે વિકાસના દરેક પાસામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે આપણા દેશને તૈયાર કરવાના સરકારના વિઝનને અમલમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત ફક્ત સ્પર્ધા જ કરતું નથી, પરંતુ દરેક મુખ્ય અર્થતંત્રને પાછળ છોડી દે છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ 2047માં વિકાસ ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ સિંગાપોરના રાષ્ટ્રપતિ લોરેન્સ વોંગ અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સંદેશાઓ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા અને ભારત સિંગાપોર સંબંધોને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી લક્સનનો તેમની શુભકામનાઓ બદલ આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ આ ભાગીદારીને વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ શ્રી કિશિદાનો તેમની શુભકામનાઓ બદલ આભાર માન્યો અને જાપાન ભારત એસોસિએશનના પ્રમુખ પદ સંભાળવા બદલ તેમનો અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને ગુયાનાના લોકોના હિતમાં સતત સહયોગની રાહ જુએ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને લાંબો કાર્યકાળ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ફોલો કરશો. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દિવ્યાંગ વિશ્વકર્મા કારીગરો માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ OSOP પહેલ લાગુ કરવામાં આવી છે, જેનો હેતુ દિવ્યાંગ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદગીના રેલવે સ્ટેશનો પર ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે ખાસ છૂટક ભાવની દુકાનો સ્થાપિત કરવામાં આવી છે. ભારતે માલદીવ સરકારને 20,000 ઓરી રસીના ડોઝ અને આશરે 3 ટન તબીબી પુરવઠો મોકલ્યો છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય માલદીવમાં રસીકરણ વ્યાપને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહાય માલદીવમાં ઓરીના વધતા કેસોનો સામનો કરવામાં મદદ કરશે અને સરકારના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે માલદીવ ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર માટેના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની

પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધાઓની શ્રેણીનું ઉદઘાટન કર્યા પછી સભાને સંબોધતા ડોક્ટર સિંહે ભાર મૂક્યો કે સરકાર વ્યૂહાત્મક નીતિ સુધારા દ્વારા હાઈટેક ડોમેન્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. તેમણે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે.

0: চলছে। ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ ભારતના યુપીઆઈ અને નેપાળના રાષ્ટ્રીય ચૂકવણી ઇન્ટરફેસ એનપીઆઈને સીધી રીતે જોડે છે. આ એકીકરણ બંને દેશોના નાગરિકોને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા સરળતાથી સુરક્ષિત રીતે અને તાત્કાલિક નાણાંની લેવડ દેવડ કરવા સક્ષમ બનાવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના રામગઢમાં જયપુરમાં ઓલ ઇન્ડિયા કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર પ્રણાલીઓને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.
1: नए तरीके से सोचे आकाशवाणी के बारे में. हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे. जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है उस प्लेटफॉर्म को यूज करें. लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खानपान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए. अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करें. आपको पूरा फ्रीडम है. जो आप कहोगे वो पॉलिसी बनेगी. पॉलिसी बनाने वाले आप, इंप्लीमेंट करने वाले आप.
0: ઉત્તર ઓમાનના શિનાસ બંદર નજીક એક વાણિજ્યિક ટેન્કરમાં આગ લાગવાથી દરિયાઈ કટોકટી સર્જાઈ છે. છેલ્લા 72 કલાકમાં ઓમાનના દરિયામાં ભારતીય ક્રૂ સાથે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી ઘટના છે. મસ્કતમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે તેમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટના વિશે માહિતી મળી છે. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ રાઉન્ડ ઓફ 16માં દેશબંધુ ઇશારાની બરુહાને 22-20, 21-12થી હરાવી તેનો આગામી મુકાબલો ચેન સુયુ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉસ્તાદ રાશિદ ખાને ગાયેલી આ રચનાથી. ફિલ્મ છે જબ વી મેટ.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું કૌમુદી મુનશીએ ગાયેલી રાજેન્દ્ર શાહની રચનાથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત.

0: થતા જનજનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શબ્દો છે કાંતિ અશોકના, કલાકાર ઉષા ખન્ના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના

0: મહાયજ્ઞ ને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો સરોજ ગુંદાણીના કંઠમાં પિનાકીન ઠાકોરની રચના.

0: અને સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. થોડી જ વારમાં દિલ્હીથી સમાચાર સંધ્યા અને ત્યારબાદ ન્યૂઝ એટ 9 આપ સાંભળી શકશો.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં વિશાલ શર્મા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા, પ્રમુખ અર્થવ્યવસ્થાઓ મેં અનિશ્ચિતતા કે માહોલ કે બીચ ભારત કી વિકાસ ગાથા વિશ્વ કો નિરંતર પ્રેરિત કર રહી હૈ. શ્રી મોદી ને નઈ દિલ્હી મેં નીતિ આયોગ કી 11મી શાસી પરિષદ કી બેઠક કી અધ્યક્ષતા કી. કેન્દ્ર સરકાર ઓર અસમ તથા નાગાલેન્ડ ને કચ્ચે તેલ ઓર પ્રાકૃતિક ગેસ કે અન્વેષણ ઓર ઉત્પાદન કે લિયે સમજોતા કિયા. ભારત ને ઓમાન તટ કે પાસ તેલ ટેન્કર પર અમરીકી હમલે મેં 3 ભારતીય નાવિકો કે મારે જાને કી કડી નિંદા કી. અમરીકા કે પ્રભારી રાજદૂત કો તલબ કર કડા વિરોધ દર્જ કરાયા. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન મેં પીવી સિંધુ ઓર તન્વી શર્મા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ મેં પહોંચી. ઓર ફીફા વિશ્વ કપ આજ રાત રંગારંગ ઉદ્ઘાટન સમારોહ કે સાથ શરૂ હોગા. પહેલે મુકાબલે મેં મેઝબાન મેક્સિકો ઓર દક્ષિણ અફ્રીકા હોંગે આમને સામને. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि दुनिया की प्रमुख अर्थव्यवस्थाओं में अनिश्चितता के माहौल के बीच भारत की विकास गाथा विश्व को निरंतर प्रेरित कर रही है. उन्होंने आत्मनिर्भरता के प्रति राष्ट्र के संकल्प को और मजबूत करने पर बल दिया तथा विशेष रूप से नवीकरणीय ऊर्जा क्षेत्र में वैश्विक उत्कृष्ट पद्धतियां अपनाने और लागू करने के महत्व को रेखांकित किया. प्रधानमंत्री ने आज नई दिल्ली में राष्ट्रपति भवन में नीति आयोग की 11वीं शासी परिषद की बैठक की अध्यक्षता की. बैठक में पहली बार 28 राज्यों और 5 केंद्र शासित प्रदेशों के मुख्यमंत्री, उपराज्यपाल और प्रशासक शामिल हुए. प्रधानमंत्री ने कहा कि विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए केंद्र और राज्यों को मिलकर काम करना होगा. नीति आयोग के उपाध्यक्ष अशोक कुमार लाहिड़ी ने बताया कि बैठक के दौरान मुख्यमंत्रियों की दूरदर्शी टिप्पणियों और उनके राज्यों में किए गए कार्यों से नीति आयोग

0: 2047, contributing to the vision of Viksit Bharat and Swasth Bharat. Ms. Patel said the government has created strong funding and policy pathways across the pharmaceutical value chain. She further highlighted the growing importance of advanced therapies and noted that initiatives such as the PRIP scheme, National Biopharma Mission, are helping create a robust ecosystem for innovation, research and manufacturing. In badminton, PV Sindhu and Tanvi Sharma advanced to the women's single quarterfinals of the Australian Open in Sydney today. Sports fans across the world are set for a month-long football spectacle as the 2026 FIFA World Cup kicks off tonight at the historic Estadio Azteca in Mexico City. In the opening match, hosts Mexico will take on South Africa in a Group A clash. The match begins at 12:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડિક 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10 અને 17 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની આ રાત્રિ સભાના કાર્યક્રમો સમાપ્ત કરીએ છીએ. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 એટલે કે સવારની સભાના પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપના દોસ્ત નૈષધ વસૈયાને. શુભરાત્રી. જય હિન્દ.